0: भाई कोको कोला पर पॉइजननी पट्टी मारी अने कॉमन रूम में मूकी दीधी के जे कोई आए तो साचुज हतुं ए कोको कोला हतुं ज पण पट्टी मारी बधा कोई अड़े नहीं अने एक जने तो कह्युं तू पी जा आ साचुं छे तू पी શા માટે પી તો જો એટલી બધી સુખ અને અને હવે આ દેખાતું નથી આ ભાવ ગુણ ઝેર છે અને તમારું જીવન બગાડે ખરેખર અને બીજા અનેક જે તમારી વાત સાંભળે એનું જીવન બગડે શ્રીજી મહારાજ ખાસ વાત કહી કે અમારા વચન પારવા અને અભાવ ગુણ ના લેવો અને અભાવ ગુણ જે લેતો હોય એની પાસે જ ઊભા ના રહેવું શ્રીમાં આટલું બધું કહ્યું એટલે આ આપણને સમજાય દેખાય આ વાત અને આમાં અલગ રહીએ તો કામ થઈ જાય શ્રીજી મારે વાત કરી ભલે અમારી સેવા ના કરતો હોય પર્સનલ સેવા કેટલાને મળે મહારાજે ભલે અમારી સેવા ના કરતો હોય પણ જે હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી માની લઈએ છીએ આ ગ્રહણ ના કરું બીજો કચરો સકમ ફેંદો કેટલી સહેલી વાત છે ભલે અમારી સેવા ના કરતો હોય પણ હરિભક્તના ગુણ લેતો હોય આટલું જ ગુણ લેવાનું બધા બેઠા છે એમાંથી ગુણ તો હોય નર્યું અભાવ ગુણમાં રાજતા ના હોય તો મારે કે એક ગુણ લે એમાં એક ગુણ લઈને તમે વારે વારે આ વાત કરો તો કલ્યાણ મોક્ષ થાય અને મહારાજનો અતિશય પ્રસન્નતા થાય એ મારે કહે કે જે ભલે મારી સેવા ના કરતો હોય પણ ભગવાનના ભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી એ માનીએ શ્રીજી મહારાજની પ્રસન્નતા કેટલી મોટી હોય તો આમાં પડવું આ બીજું બધું કાઢી જ નાખવું અને આ સારા સારા મૂલ્યો છે એ અપનાવવું એને એ માર્ગે ચાલવું તો કામ થઈ જાય સ્વામિનારાયણ ભગવાનની જય
1: રસપાન કરાવે છે એવા પરમ પૂજ્ય જ્ઞાન વસલ સ્વામીનો પરિચય પહેલે જ દિવસે કોઠારી સ્વામીએ આપણને આપ્યો હતો 12મા ધોરણ સુધી અમદાવાદની અંદર મીડિયમ ઇંગ્લિશની અંદર અભ્યાસ કર્યો અને ત્યારબાદ વિદ્યાનગરથી એમણે બી મિકેનિકલ કર્યું સ્વામીશ્રીની આજ્ઞાથી દીક્ષા ગ્રહણ કરી પણ કહેવત કહે છે ને કે દરેક પોતપોતાના પક્ષનું કંઈક ને કંઈક રાખે એમ કોઠારી સ્વામીએ પણ જ્ઞાન વસલ સ્વામીની એક પાસું આપણને કહ્યું નહોતું એ મને આજે એમની એક સાથે પધરામણીમાં હું ગયો ત્યારે એમનું એક બીજું પાસું મને જે જોવાનું મળ્યું છે એ આપની સમક્ષ રજૂ કરવાની લાલચ હું રોકી શકતો નથી એટલે એમની રજા વગર પણ એ આપની સમક્ષ અહીંયા રજૂ કરું છું ક્ષમા કરજો આજે એક વડીલને અમે મળવા ગયા હતા કોઠારી સ્વામી સાથે હતા વડીલ હમણાં જ અમેરિકા ફરીને આવ્યા સ્વામીશ્રી માટે એમને ખૂબ માન છે અમેરિકામાં પણ હ્યુસ્ટનના મંદિરમાં એ પોતે ગયા હતા આપણી સંસ્થાની દરેક પ્રવૃત્તિથી એ પોતે માહિતગાર છે આ ઉપરાંત સંસ્થાનો જે વહીવટ છે એ વહીવટથી એ પોતે એટલા બધા ઇમ્પ્રેસ થયેલા છે કે સ્વામીશ્રીના વખાણ તો કરે પણ આપણી સંસ્થાનું જે વહીવટી માળખું છે એના પણ ખૂબ વખાણ આજે એમણે જ્ઞાન વસલ સ્વામી સાથે કર્યા સામે ખેલાડી પણ એવા હતા કે જેથી કરીને એમની પાસે જે કંઈ વસ્તુ એમને જાણવી હતી એ ખૂબ

0: પ્રેમથી એને મર્મથી જાણી લીધી. એમણે અનેક પ્રશ્નો પૂછ્યા, પછી છેલ્લે એમની જ્યારે મને પણ એમ થયું કે આ કેમ આટલું બધું આ બાબતમાં એમને પૂછે છે, એમની સાથે આ જ વિષયની એટલે કે ક્રિકેટની જ કેમ ચર્ચા કરે છે. ક્રિકેટની ચર્ચા કરતા હતા એ પોતે વલસાડના ખૂબ જાણીતા માજી રણજી ટ્રોફી પ્લેયર એવા આપણા સ્ટેડિયમના સર્જક શ્રી કાંતિભાઈ દેસાઈ, KR દેસાઈની સાથે પોતે ચર્ચા કરતા હતા. ત્યારે વાત કરતાં કરતાં એ ખબર પડી કે પોતે પણ આપણે જે રોજ કથામાં જોઈએ છીએ ને કે સચિન તેંડુલકરે ઓફ સ્ટમ્પને લેગ સ્ટમ્પને બધું જે ટેકનિકલ ભાષાની અંદર વાત કરી શકે છે, એનું કારણ છે કે પોતે પણ ટેકનિકલી ક્રિકેટના પણ એટલા જ માહિતગાર છે. કારણ કે ગુજરાત રાજ્યના જે અંડર 14 એટલે 14 વર્ષની નીચેના અને 16 વર્ષ નીચેના જે ખેલાડીઓની જે ટીમ છે એ ટીમમાં સતત 3 વર્ષ સુધી એ પોતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલા છે એવા એક સુંદર મજાના ખેલાડી. એટલે ક્રિકેટના ખેલની અંદર તો એ પોતે માહિતગાર હતા, પણ સ્વામીશ્રી એમને આજે આપણે 4 દિવસથી જોઈ રહ્યા છે કે કથાવાર્તાના જ્ઞાનની અંદર પણ મહારાજની એક એક જે આપણને વાતો કરે છે. 4 દિવસથી આપણે જોઈએ છે કે મહારાજ અને સ્વામી, મહારાજ અને સ્વામી, આ બે જે તુલનાત્મક આપણને વાત કરે છે એટલી બેલેન્સથી એ પોતે વાત કરે છે કે આપણે એમના આ 5 આવતીકાલે અંતિમ દિવસ છે એ પૂરો થઈ જશે તો પણ હું એમ માનું છું કે મહિનાઓ સુધી આ વાત આપણા મગજમાંથી નીકળશે નહીં અને આપણે ગોખ્યા કરશું એવા પરમ પૂજ્ય જ્ઞાન મસલ સ્વામીને વિનંતી કરું કે આજે 4th દિવસની જે મહારાજ અને તેમના ભક્તો તેમ સ્વામી અને તેમના ભક્તો અંગેની પોતે વાત કરવાના છે એની શુભ શરૂઆત કરે એવી વિનંતી કરું. જય શ્રી સ્વામિનારાયણ.
1: આવ્યા અક્ષરધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબે લાવણ્ય તેજોમય, કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયને કૃપાતણુ પાત્ર છો, ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો, નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ગઈકાલે આપણે અપારણ અંતર્ગત એવી વાતો સમજતા હતા કે ભગવાન સ્વામિનારાયણ જેવા ભક્તવત્સલ હતા એવા જ ભક્તવત્સલ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં જે આકર્ષણ રહેલું હતું એવું જ આકર્ષણ આજે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિમાં પણ છે કે જેમ સેંકડો અને હજારો લોકોને શ્રીજી મહારાજના એક વાર દર્શન કરે, એક વાર એમની વાતો સાંભળે અને મહારાજ પ્રત્યે એમને અદ્વિતીય આકર્ષણ થઈ જતું, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજના એક વખત દર્શન કરે, એક વખત એમની વાતો સાંભળે તો આપણા ગુરુહરિ પ્રત્યે પણ એવા સેંકડો અને હજારો લોકો છે જેમને અપાર આકર્ષણ થાય છે, એમના પ્રત્યે એક અહોભાવની લાગણી થાય છે અને અંતરથી પોતે ઝૂકી જાય છે. ત્યારે શ્રીજી મહારાજે વડતાલના 10મા વચનામૃતમાં જે વાત કરી છે કે ભગવાન અને સંત તો મનુષ્ય જેવા જ દેખાતા હોય, આપણી જેવા જ હોય, બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, હરવું, ફરવું, આંખ, નાક, કાન, મોઢું, હાથ, પગ બધું આપણા જેવું જ હોય, પણ સહેજે મૂર્તિમાં એવું આકર્ષણ રહ્યું હોય, એવી દિવ્યતા રહી હોય કે જે જીવ શ્રદ્ધાએ કરીને એમના એકવાર દર્શન કરે એના ઇન્દ્રિયો, અંતઃકરણ, મન એ સર્વેની મૂર્તિમાં તણાઈ જાય. આ બધી વાતો આપણે ગઈકાલે સમજેલા, અને છેલ્લે આપણે એમ વાત થયેલી કે આપણે વ્યક્તિત્વનું એક બીજું અદ્વિતીય પાસું એ પણ છે કે શ્રીજી મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો, અનેક સદગુણોએ વિભૂષિત એવો જ ભક્ત સમાજ આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને દેખાય છે, એવી જ રીતે અનેક ગુણે વિભૂષિત છે. આધ્યાત્મિક માર્ગે ચાલતા કોઈ પણ સાધક માટે, કોઈ પણ ભગવાનના ભક્ત માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નિયમ, નિશ્ચય પક્ષ ઇત્યાદિ અનંત સદગુણોની જરૂર પડે છે. શ્રીજી મહારાજની કૃપાથી મહારાજના વખતમાં એવા સંતો ભક્તો હતા કે જેમના જીવનમાં ને વર્તનમાં આવા અનંત સદગુણોના દર્શન બધાને થતા, એમ આજે પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી આજે એવો ભક્ત સમાજ છે, સંતો ભક્તો છે, જેમના જીવનમાં ને વર્તનમાં આવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, નિયમ, નિશ્ચય પક્ષ આવા અનંત સદગુણોના દર્શન થાય છે. ત્યારે આપણે સમજી શકીએ કે શ્રીજી મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો જ ભક્ત સમાજ આજે છે. તો એ દ્રષ્ટિકોણ પરથી પણ આપણને સ્પષ્ટ અંતરમાં પ્રતીતિ આવે કે જો એવો ને એવો ભક્ત સમાજ હોય તો શ્રીજી મહારાજ પ્રગટ હોય તો જ થઈ શકે. તો એ દ્રષ્ટિકોણથી પણ આપણો અંતર કબૂલે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. જ્યારે આપણે સંસ્થાની વાત કરીએ કે સંસ્થાની મૌડીની વાત કરીએ તો લોકો એવું કહે છે કે એન ઇન્સ્ટિટ્યુશન ઇઝ અ લેન્ધન શેડો ઓફ ઇટ્સ લીડર, કે કોઈ પણ સંસ્થા છે એ શું છે તો એના જે મૌડી છે, એના જે મુખ્ય નેતા છે, એનો એક લાંબો પડછાયો જ છે. કેમ કે મુખ્ય વ્યક્તિની વિચારધારા ઉપર, એમની આવડત બુદ્ધિશક્તિ ઉપર અને એમની જીવન ભાવના ઉપર એ સંસ્થાનું કેન્દ્ર બિંદુ રહેલું છે. કારણ કે એ જેવા નિર્ણયો લે એવી સંસ્થાનો વિકાસ થાય અથવા તો સંસ્થા તૂટે. એટલે કહે છે કે ઇન્સ્ટિટ્યુશન ઇઝ અ લેન્ધન શેડો ઓફ ઇટ્સ લીડર. બીજી પણ એક વાત કરે છે કે તમે કોઈ પણ પ્રોડક્ટને માર્કેટમાં જુઓ, ધ પ્રોડક્ટ સ્પીક્સ ઓફ ઇટ્સ ટેકનિશિયન એન્ડ મેનેજર, કે કોઈ પણ તમે સામાન્ય વસ્તુ પદાર્થ માર્કેટમાં જુઓ તો એ પદાર્થ હાથમાં લઈને તમને બે વસ્તુ, બે વ્યક્તિનો અંદાજ આવે. એક તો એના ટેકનિશિયનનો કે ટેકનિકલી આ વસ્તુ કેવી રીતે બની હશે, કેવી સાઉન્ડ પ્રોડક્ટ છે, અને બીજા એના મેનેજરનો અંદાજ આવે કે એને ફેક્ટરીમાંથી આ માલ પ્રોડ્યુસ થયો અને માર્કેટ સુધી કેવી રીતે પહોંચાડ્યો, કેવા ભાવમાં અને કેવું નેટવર્ક ગોઠવ્યું હશે. તો આ કહે છે કે પ્રોડક્ટ સ્પીક્સ ઓફ ઇટ્સ ટેકનિશિયન એન્ડ મેનેજર. એમ ભક્ત છે એને જોઈને પણ એના મેનેજરનો, એના ટેકનિશિયનનો વિચાર બધાને આવે કે જો આવા ભક્તો, હરિભક્તો જો આ સંપ્રદાયમાં છે તો એ સંસ્થાના મુખ્ય સૂત્રધાર પ્રમુખ સ્વામી મહારાજ કેવા હશે, એ સંસ્થાના ઈષ્ટદેવ શ્રીજી મહારાજ કેવા હશે, એ સંતોને અને ભક્તોને જોઈને લોકો અંદાજ બાંધી શકે છે. અને ત્રીજી પણ એક વાત કહેવાય છે કે લીડર ઇઝ નોટ મેઝર્ડ બાય ધ નંબર ઓફ ફોલોઅર્સ હી હેઝ, કે કોઈ પણ નેતા છે એની પાછળ કેટલો સમુદાય એ ફરે છે એની પરથી એનો અંદાજ ન કાઢી શકાય, બટ હી ઇઝ મેઝર્ડ બાય ધ નંબર ઓફ પર્સન્સ હી પ્રોડ્યુસિસ ઓફ હિઝ ઓન કાઇન્ડ, કે પોતા જેવા કેટલા સક્ષમ વ્યક્તિઓ પોતાની સંસ્થામાં તૈયાર કરે છે એની પરથી એ નેતાનો અંદાજ બંધાય. તો આ દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ પ્રમુખ સ્વામી મહારાજે બે રીતે કાર્ય કર્યું છે. જબરદસ્ત મોટો ભક્ત સમુદાય દેશ પ્રદેશમાં ઉભો કર્યો છે, પણ સાથે સાથે ક્વોલિટી પ્રોડક્ટ કે એવા નિયમ ધર્મે યુક્ત, એવા નિયમ નિશ્ચય પક્ષે યુક્ત, એવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિએ વિભૂષિત એવા હરિભક્તો, એવો ભક્ત સમાજ એમણે તૈયાર કર્યો છે. એટલે કે પોતાના જેવા, પોતે જેવા ભક્ત છે સ્વામિનારાયણ ભગવાનના, એવા ભક્તો પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર તૈયાર કર્યા છે. ત્યારે એ પણ પોતે એક આદર્શ ગુરુ છે એની ચાડી ખાય છે. તો આ બધી વાતો પરથી આપણને દેખાય કે પોતાના કાર્ય પરથી કારણનો અંદાજ આવે. જેમ શ્રીજી મહારાજે કાર્યાણીના વચનામૃતમાં વાત કરી છે કે 10 મણની તલવાર પડી હોય અને પછી એ મ્યુઝિયમમાં હોય અત્યારે તો, કારણ કે અત્યારે તો એવા સમર્થ કાંડા અને બાવડા જોવા મળે નહીં કે 10 મણની તલવાર ઉપાડીને લડવા જાય. પણ મ્યુઝિયમમાં જે ક્યુરેટર હોય, ગાઈડ હોય, તમને કહે કે એક જમાનામાં એક એવો યોદ્ધા હતો કે આ તલવાર એક હાથે વીંચતો હતો, તો આપણને અંદાજ આવે ને કે એનું કાંડું કેવું હશે, એનું બાહુબળ કેવા હશે. એમ કાર્ય પરથી કારણની ખબર પડે. તમે જયપુર જાઓ તો ત્યાં જયગઢમાં એક દ્રશ્ય છે, મોટું વોલપીસ છે. એ વોલપીસ એવું છે કે જ્યારે રાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુદ્ધ ચાલુ હતું ત્યારે અકબર પાસે એક સેનાપતિ હતા, અને એ સેનાપતિ એવા હતા કે રાણા પ્રતાપની સામે 1-to-1 લડી શકે એવો સમર્થ હતો. એ 7.5-8 ફૂટનો કદાવર માણસ. એટલે રાજા અકબરે પોતાના આ સેનાપતિને રાણા પ્રતાપની સામે મોકલ્યા. બંને 7.5-7 ફૂટના કદાવર માણસો, અને બંને આમ ભાલા રમી શકે, તલવાર રમી શકે, અને એ બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. બંને બાજુની સેના ઊભી રહી ગઈ એકવાર લડતી, અને આ બંનેનું યુદ્ધ જોતા હતા, કે બંને યુદ્ધમાં પણ એવા હોશિયાર, બંને એકબીજાના ઘા રોકતા હતા, બંને આફી ગયા હતા. પણ બંનેને ખબર હતી કે જો એકવાર મારાથી ચૂક થશે અને સામેવાળાનો ઘા મારી ઉપર પડશે એટલે મારા બે કટકા કરી નાખશે. એ યુદ્ધ ચાલ્યું, પણ પછી રાણા પ્રતાપે કહ્યું કે એમ કર, તને હું એક ઘા મારવા દઉં અને પછી હું તને એક ઘા મારું, પહેલો ચાન્સ તને. એટલે અકબરના સેનાપતિએ રાણા પ્રતાપ ઉપર ઘા કર્યો અને રાણા પ્રતાપે કાંડાથી એનું કાંડું અથડાયું, બંનેના કાંડા ઉતરી ગયા. અને પછી રાણા પ્રતાપે ઘા માર્યો છે, એ ઘાનો આટલો મોટો વોલપીસ છે. આ સાચી બનેલી વાત છે. રાણા પ્રતાપે માથા ઉપર ઘા માર્યો તો માથામાં લોખંડની હેલ્મેટ, એના બે કટકા થઈ ગયા, માણસના એ ઉભા બે ફાળિયા થઈ ગયા, ઘોડા હતા, ઘોડો હતો, એના બે કટકા થઈ ગયા, જમીનમાં 1.5 ફૂટ ખાડો બાર દીધો. એ કેવી તાકાત હશે, ઘા કેવો હશે, એ આખું દ્રશ્ય છે. આટલું મોટું વોલપીસ, આખા બે ફાળિયા રીસર, જેમ લીંબુના બે ફાળિયા કરીએ ને એમ, એનું બખ્તર કેવું. એ માણસે બખ્તર લોખંડનું પહેરેલું હતું, એ લોખંડના બખ્તરના બે કટકા કરી નાખ્યા, એ ઘા કેવો હશે. હવે અંદાજ માંડીએ તો આપણને એમ થાય કે આ શું થાય. આપણને ખાલી પંપાળવા માટે ગાલ ઉપર 2 વાર આંગળી ફેરવે ને રાણા પ્રતાપ તો 4 દાંત પડી જાય. આવો હાથ જેનો હોય એ ખાલી વાલ કરે ને 2 વાર તો 4 દાંત આપણા પડી જાય. એટલે કાર્ય પરથી કારણની ખબર પડે એમ, કે માણસ આવું કાર્ય કરી બતાવે તો એનામાં શક્તિ કેવી હશે. એમ આવો ભક્ત સમાજ શ્રીજી મહારાજના વખતમાં દેખાતો એવો જ ભક્ત સમાજ આજે દેશ પરદેશમાં, અને હજી ભારતમાં તો ઠીક છે, અમેરિકામાં તો હળાહળ કળિયુગ અને હળાહળ રજોગુણની વચ્ચે આવો ભક્ત સમાજ દેખાય ત્યારે આપણે જાણીએ કે શ્રીજી મહારાજ સાક્ષાત પ્રગટ છે, કે જેવા શ્રીજી મહારાજ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ છે. ને તો આવો ભક્ત સમાજ અત્યારે આપણને જોવા ના મળે. એ ભક્ત સમાજ કેવો, તો ભક્તોના તો અનેક ગુણ રહેલા છે. પહેલી જ સેવાની વાત, શ્રીજી મહારાજે સેવાનો મહિમા ખૂબ કહ્યો છે મધ્યના 25મા વચનાવ્રતમાં. મહારાજે કહ્યું કે આ ઉકા ખાચર જેવી સેવા કરવાનું જો વ્યસન પડે તો એના અંતઃકરણની જે મલિન વાસના છે તે સર્વે નાશ પામે છે. વળી મધ્યના 41મા વચનાવ્રતમાં મહારાજે વાત કરી કે જેમને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનને ભગવાનના ભક્તની સેવા મળે ત્યારે પોતાનું બહુ જ મોટું ભાગ્ય માનીને સેવા કરવી. આપણે મંદિરમાં આવ્યા હોય ને આપણને જે સેવા મળી, સાફ સુફીની સેવા મળી, પીરસવાની સેવા મળી, બૂટ ચંપલ સાચવવાની સેવા મળી, સભા વ્યવસ્થાની સેવા મળી, સાફ સુફીની મળી, જે સેવા મળી પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા મળી, કહો હો પુરુષોત્તમ નારાયણના દરબારમાં, પ્રમુખ સ્વામી મહારાજના દરબારમાં મને આ સેવા મળી, ઓહો મારા બહુ મોટા ભાગ્ય, એમ સમજીને સેવા કરવી, એવી વાત આપણને શ્રીજી મહારાજે શીખવાડી છે. એટલે આવો સેવાનો મહિમા મહારાજે કયો છે. ત્યારે મહારાજના વખતમાં પણ એવા ભક્તો હતા અને આજે પણ છે, કે આવો સેવાનો મહિમા સમજી સર્વ પ્રકારે આવી સમજણ રાખીને તને મને ધને ભગવાન અને સંતને સેવાએ કરીને રાજી કર્યા છે. શ્રીજી મહારાજ ત્યાં ગઢડાનું મંદિર જ્યારે બાંધતા હતા તે વખતે બધા કાઠી દરબારોએ સેવા લખાવી, 2,000 રૂપિયા 3,000 રૂપિયાની સેવાઓ બધાએ લખાઈ. એટલે અત્યારના જમાનામાં તો 1,00,000 રૂપિયાની એ સેવા કહેવાય, કારણ કે શ્રીજી મહારાજના વખતમાં 12 રૂપિયે તોલો સોનું હતું, અને ગોલ્ડ છે એ ઇન્ટરનેશનલ કરન્સી કહેવાય, આંતરરાષ્ટ્રીય નાણું, કે તે જમાનામાં કોઈ પણની કિંમત, રેવન્યુ કે કોઈ પણ વસ્તુ હોય, આજેની કિંમત શું છે તો એ સોના પ્રમાણે નક્કી થાય, કે તે વખતે સોનાની કિંમત શું હતી ને આજે શું છે. સોનું છે આંતરરાષ્ટ્રીય નાણું કહેવાય. તો 12 રૂપિયે તોલો સોનું, તે વખતે 2000 રૂપિયાની સેવા, એટલે 225 તોલા સોનાની સેવા કરી કહેવાય. આજે 225 તોલા સોનાની સેવા કરે એટલે એટલી કિંમતની સેવા થઈ કહેવાય. પણ લાઈનમાં દુબળી ભટ્ટ મહારાજ પાસે આવ્યા અને માથેથી ફાડ્યું ઉતાર્યું અને એક પછી એક આંટો ખોલતા ખોલતા 13 દોકડા શ્રીજી મહારાજના હાથમાં આપ્યા અને મહારાજને કહે કે મહારાજ અમારી સેવા. મહારાજ બહુ રાજી થયા અને મહારાજ કે ગોપીનાથ મહારાજની જય. ત્યારે બધા કાઠી દરબાર એમ થયું કે અમે લોકો આટલી સારી સેવા કરી છે અને મહારાજ જય બોલાવી નહીં, અને આને વળી દુબળી ભટ્ટ આવો ગરીબ માણસ એને તો વળી એવી શું સેવા કરી નાખી હશે કે મહારાજ ગોપીનાથ મહારાજની જય બોલાવે છે. ત્યારે કે મહારાજ શું જય બોલાવો છો, શું દુબળી ભટ્ટે સેવા કરી? મહારાજ કે જો આ 13 દોકડા એમને આપ્યા. ત્યારે બધા કાઠી દરબારો હસ્યા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જો તમારા બધાના ઘરે તો માણકીઓ પૂછડા જાટકે છે અને 3-3, 4-4 પેઢીનું બાજુ પર રાખીને તમે અમને સેવા આપી છે, અને આ બિચારા ભગતે તો પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે, પોતાની મરણ મૂડી પણ એમને રાખી નથી, એટલે ગોપીનાથ મહારાજની જય અમે બોલાવી. પણ જો આવા ભક્તો હતા કે સેવાનો મહિમા સમજી પોતાના ભાગ્યની ભાગ્ય માનીને આવી રીતે સર્વસ્વ સમર્પણ કરતા, એમ આજે પણ એવા હરિભક્તો છે. રાજકોટમાં જ્યારે શિખરબદ્ધ મંદિર બંધાતું હતું એના આગળના વર્ષોમાં લખણી ચાલુ હતી, બધા હરિભક્તો લખાવા આવતા હતા સેવા. ઘણા બધા હરિભક્તોએ ખૂબ સારી સેવા લખાવી. એમાં ત્યાં રૈયા રોડ વિસ્તારના એક હરિભક્ત છે નારાયણભાઈ, એ સ્વામી પાસે આવ્યા. સ્વામી એમને વર્ષોથી ઓળખે કારણ કે યોગીજી મહારાજના વખતથી કાયમ અન્નકૂટનો ઉત્સવ ગોંડલ કરવા માટે જાય. એમને ફરસાણની સામાન્ય લારી છે એટલે ત્યાં અન્નકૂટ વખતે બધી હરિભક્તોની બધી રસોઈ બનાવવા માટે જાય, યોગી મહારાજ એમને આજ્ઞા કરેલી. એટલે સ્વામી એમ વર્ષોથી ઓળખે પણ અત્યંત સામાન્ય સ્થિતિના હરિભક્ત. એ આમ લાઈનમાં આવ્યા ને, એ કંઈ બોલે પહેલાં સ્વામીએ જ એમનો હાથ પકડીને કીધું, નારાયણભાઈ તમારે રોજ 11 માળા ફેરવાની કે મંદિર સર્વોપરી થઈ જાય, સંતો હરિભક્તોની બધાની તબિયત સારી રહે, કંઈ નુકસાન બીજું કંઈ અકસ્માત ન થાય અને બધાની સેવા પૂર્ણ થઈ જાય. કે ના સ્વામી, એ તો હું ફેરવીશ રોજ 11 માળા તમે આજ્ઞા કરીએ એટલે, પણ મને કંઈક પૈસાની સેવા કહો. સ્વામી કે તમારી બધી સેવા આવી ગઈ? તો કે ના સ્વામી, કંઈક સેવા કહો. સ્વામી કે તમારી બચત કેટલી થાય? એ નારાયણભાઈ હસવા માંડ્યા કે સ્વામી બચતને કોણ પૂછે છે, એક જ ટાઈમ ખાઉં છું બપોરે અને રાત્રે લોટો પાણી પીને સૂઈ જાઉં છું. પછી હસતા હસતા કે ભગવાનની બહુ કૃપા, તે આપણે કુદરતી એકટાણા થાય છે. કે કેટલી સામાન્ય પરિસ્થિતિ કહેવાય, કેટલા ગરીબ કહેવાય, પણ એનો કેફ એ નારાયણભાઈને આપણે જોઈએ ને આપણને અંતરમાં બળ મળે. બોલો, એવા ભક્તરાજ છે, પ્રાપ્તિનો આનંદ છે. સ્વામી કે બસ તો તમે 11 માળા ફેરવો. કે ના સ્વામી, તમે મને કંઈક સેવા કહો. પણ કે સ્વામી કે તમે સેવા કેવી રીતે કરશો? એ કે સ્વામી રોજ હું 5-10 રૂપિયું તો ના બચાવી શકું, 10 પૈસા તો હું રોજ બચાવું તો હું બધી સેવા કરી શકું. સ્વામી કે સારું, તો તમે 5 રૂપિયાની સેવા કરજો. એ કે ના ના સ્વામી, થોડાક વધારે કહો, 5 તો ઓછા કહેવાય, થોડાક વધારે કહો. હવે આગળ પાછળ બધા હરિભક્તો હજારોમાં લાખોમાં સેવા લખાવતા હતા. કે ના સ્વામી કહો. અને રીસરામ ભક્ત ભગવાનનો સંબંધ કેવો હોય, આજુબાજુ ઉભેલા બધા સંતો એ વખતે એ દ્રશ્ય જોયું. સ્વામીએ ત્યાં સુધી નારાયણભાઈનો હાથ પકડી રાખેલો કે બાપા વધારે કહો. સ્વામી કે સારું, 11 રૂપિયાની સેવા કરજો. સ્વામી કે ઉતાવળ ના કરતા, તમે તમારે શાંતિથી 2-3 વર્ષે પૂરા કરજો. એ કે નાના સ્વામી, એમ તો હું 1 વર્ષમાં 11 રૂપિયા પૂરા કરી દઈશ. કે બોલે કેફથી બોલે, હા કે નાના સ્વામી, એમ તો 1 વર્ષમાં 11 રૂપિયા પૂરા કરી દઉં. કે હજી વધારે કહો. એમ કરતા કરતા બાપાને છેક 125 રૂપિયા સુધી લઈ ગયા. પછી સ્વામી કે બસ હવે તમારી સેવા પૂરી થઈ ગઈ, હવે આગળ તમે બોલતા નહીં. કે નાના સ્વામી, હું 125 રૂપિયાની સેવા કરી દઈશ. 3 વર્ષે ભગતે 125 રૂપિયા પૂરા કર્યા. પણ એ સેવા લખાવીને દરવાજાની બહાર આમ રૂમની બહાર જતા હતા, બીજા હરિભક્ત નજીક આવી ગયા. યોગી સ્વરૂપ સ્વામી, કોઠારી સ્વામી, બીજા હરિભક્તની ઓળખાણ સ્વામીને કરાવતા હતા, પણ સ્વામીનું એ તરફ ધ્યાન જ નહીં. સ્વામી એક ધારું નારાયણભાઈ સામે આમ જોઈ રહ્યા. સ્વામીના બંને આંખમાં આંસુ આવી ગયા અને પોતાના ગાતરિયાથી સ્વામી આંખ લૂછી. સ્વામી કે દુબળી ભટ્ટની જેવી સેવા નારાયણભાઈની થઈ ગઈ. અને પછી આ બાજુ ફરી અને યોગી સ્વરૂપ સ્વામીનો હાથ પકડ્યો. સ્વામી કે કોઠારી, હવે તમારું મંદિર થઈ જશે, હવે બાકી નહીં રહે કાંઈ. કારણ કે જો આવા નાના હરિભક્તને પણ આટલી એક ભાવના હોય કે મારે સેવા કરવી છે મંદિરની, પછી મંદિરમાં શું બાકી રહે? સ્વામી કે કોઠારી, તમારું મંદિર હવે થઈ ગયું, પૂરું થઈ જશે. તો મહારાજે આવી રીતે દુબળી ભટ્ટની સેવા સ્વીકારી, પણ મહિમાથી આવી રીતે એનું ગાન કર્યું કે ગોપીનાથ મહારાજની જય એમ સ્વામી આવું બોલ્યા. સ્વામી કે તમારું મંદિર હવે થઈ ગયું, એ જ શબ્દો છે જુદી રીતે. પણ જો આવા ભક્તો મહારાજના વખતમાં તો આજે છે, અને સેવા તો સર્વસ્વ અર્પણ કરે પણ મરજી જાણીને સેવા કરતા. શ્રીજી મહારાજ ત્યાં જમરાડામાં હતા ત્યાં ગંગારામને ત્યાં, અને મહારાજ જમવા બેઠા અને ગંગારામના પત્નીએ બધી રસોઈ બનાવી હતી. મહારાજ પહેલી જ વખત એમના ઘરે જમવા પધારતા હતા એટલે મહારાજને ખૂબ આગ્રહ કરીને જમાડ્યા. મહારાજ કે તમે અમને જમાડો છો પણ અમારે તો અહીંથી તાત્કાલિક અત્યારે કાર્ય નહીં પહોંચવું છે, બપોરે ને બપોરે અમારે બપોરા કરવા જ નથી, અને તમે આટલું જમાડો છો. ના ના મહારાજ જમો, એમ કરીને એમ આકંઠ તૃપ્ત કરી દીધા મહારાજને. મહારાજ કે હવે મારાથી ઘોડે સવારી નહીં થાય, હવે હું ઘોડા ઉપર નહીં બેસું, ઘોડો ચાલતો ને ઉછળે તો મારાથી હવે બેસાશે નહીં, એટલે ઘોડો નાજા જોગેને આપી દીધો. મહારાજ કે ગાડું જોડો, લાંબુ ગાડું જોડ્યું, ગાડલા પાથરે મહારાજ સૂતા ગાડલામ, અને આગળ આ જમરાડાના ગંગારામ હતા એ પોતે ગાડું ચલાવતા હતા. પણ એટલી ફર્સ્ટ ક્લાસ રીતે ગાડું ચલાવતા હતા કે મહારાજને જરા આમ ખાડા ટેકરા આવે તો જરા ઓળંગી જાય ને મહારાજને જરા આંચકા ન આવે. થોડી વાર મહારાજ સૂતા હશે અને પછી પાછો તડકો શરૂ થયો એટલે મહારાજ જાગ્યા. આગળ આવીને મહારાજ બેઠા અને મહારાજે બે બળદ જોયા અને મહારાજ ખુશ થઈ ગયા. મહારાજ કે વાહ ગંગારામ, તમારા બળદ તો બહુ જાતવાન છે. અને પછી એકદમ ગંગારામની સામે જોઈને મહારાજ કે ચલાવનારો જાતવાન છે કે, આટલું બોલ્યા. અને ગંગારામે તરત બળદની રાસ હતી એ શ્રીજી મહારાજના હાથમાં આપી દીધી કે મહારાજ આપની દ્રષ્ટિ પડી ત્યારે આ બે બળદ એ તમારા અને બળદનો ચલાવનારો હું એ તમારો, કૃષ્ણાર્પણ. મહારાજ કે ભગત અમને તો સારું લાગ્યું એટલે અમે વખાણ કર્યા, અમારે કંઈ જોઈતું નથી. કે મહારાજ આપની દ્રષ્ટિ પડી અને આપના અંતરમાંથી આ શબ્દો નીકળ્યા એટલે હવે આ બે બળદ ઘરે પાછા આવે નહીં, હવે પાછા નહીં લાવવાના અને હું પાછો ના જોઉં. મહારાજ કે ભગત હજી તમારા તો બૈરા છોકરા છે, પૈણાવા લાયક છે હજી છોકરા દીકરીઓ બધી, એટલે તમે જાઓ પાછા. પણ બે બળદ કે મહારાજ તમારી સેવામાં. અને મહારાજ કાર્યાણી ગયા અને જે અવસ્થા ખાચાના દરબારમાં સાંજે સભા થઈ અને મહારાજે સભાની વચ્ચે આ ગંગારામને ઊભા કર્યા અને બધા કાઠી દરબારોની વચ્ચે આ પટેલના વખાણ કર્યા. મહારાજ કે અમને સર્વસ્વ બધું આપી રહ્યા, અમારી મરજી જાણી અને એમણે સેવા કરી છે. અને તે વખતે શ્રીજી મહારાજ બોલ્યા કે જેમ બળીએ સર્વસ્વ અર્પણ કર્યું પોતાનું, એમ આજે ગંગારામે પોતાનું સર્વસ્વ અમને અર્પણ કર્યું છે. કારણ કે પોતે પણ સર્વસ્વ અર્પણ થઈ ગયા, જેમ બળીરાજે પોતાનો દેહ પણ છેલ્લે આપી દીધો ભગવાનને, એમ પોતે પણ સર્વસ્વ અર્પણ થઈ ગયેલા. અને પછી મહારાજ બોલ્યા કે પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી જેમ બળીરાજાનું આખ્યાન ગવાશે એમ અમારા ગંગારામનું પણ આખ્યાન ગવાશે. જો આજે આપણે ગાયું ને 200 વર્ષ પછી, કારણ કે શ્રીજી મહારાજનું વરદાન છે. જો કહેવાનું શું કે આવી રીતે મરજી જાણીને પોતે સેવા કરતા. આણંદના આપણા હરિભક્ત છે અરુણભાઈ, સંયોજક છે અત્યારે, એમનો એક દીકરો સાધુ પણ છે. એ અરુણભાઈ 1983 સાલમાં પોતે તો અત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર છે, આપણા નિષ્ઠાવાન હરિભક્ત છે. તે 83 સાલમાં જે સ્કૂટર નવું લીધેલું અને બોચાસન સ્વામી પાસે પ્રસાદીનું કરાવવા ગયા, સ્વામી ઠાકોરજીના દર્શન કરવા માટે ઉપર ગયા હતા, નીચે ઉતરતા હતા અને સંતોએ વાત કરી કે અરુણભાઈનું સ્કૂટર પૂજન કરવાનું છે. સ્વામી કે વાહ, અરુણભાઈએ સ્કૂટર લીધું. ત્યાં સુધી સ્વામી રોજ એને સાયકલ ઉપર ફરતા જોતા હતા. બધી સભાઓમાં જવાનું હોય આણંદ ને આજુબાજુના ગામોમાં તો ત્યાં વળી બસમાં જાય, પણ આણંદમાં બધે સાયકલ ઉપર જ ફરતા. તો સ્વામી નીચે આવ્યા અને પછી ઠાકોરજી મૂકેલા હતા સંતો, સ્વામીએ પૂજન કર્યું, ચાંદલા કર્યા, તિલક ચાંદલો કર્યો, અરુણભાઈને ચાંદલો કર્યો. સ્વામી દરમિયાન પૂછતા હતા એમની ટેવ પ્રમાણે કયું સ્કૂટર છે અને શું ભાવ આવ્યો ને કેટલી એવરેજ આપે એને બધું પૂછતા હતા. અને છેલ્લે આમ આખી એક પ્રદક્ષિણા કરતા કરતા સ્વામી 4-5 જગ્યાએ ચાંદલા કર્યા. અને અરુણભાઈને એમ થયું કે બધે ચાંદલા કર્યા તો ચાવી ઉપર એ ચાંદલો કરે, એટલે હાથમાં ચાવી હતી અને સ્વામીને આમ ચાંદલો કરવા માટે આમ ચાવી ધરી અને ધરી અને સ્વામી લઈ લીધી. સ્વામી કે સારું, તમારે મંદિરમાં સેવામાં આપવું હોય તો અમે રાજી છીએ. લે ચાંદલો કરવા માટે ચાવી ધરેલી, એ સ્વામી હાથમાં લઈ લીધી ચાવી. સ્વામી કે સારું, તમારી ભાવના છે તે સારું. આટલું બોલ્યા અને અરુણભાઈએ તરત મન ફેરવી નાખ્યું. સ્વામી કે બાપા એટલા માટે જ હું લાયો છું, આપણે બોચાસન મંદિરમાં આપણે એકાઉન્ટન્ટ છે અને બપોરે બોરસદ કે આણંદ આવવું હોય છે તે 11-12 વાગે બસમાં બેસીને આવે છે, વળી એની પાસે કેશ ને ચેક ને બધું હોય મંદિરનું, એની કરતાં પોતાનું વાહન હોય તો બહુ સારું. એટલે ઘણા વખતથી મારા મનમાં ઈચ્છા હતી એટલે પછી આ એની માટે જ હું લાવ્યો છું. તરત પોતાનું મન ફેરવી નાખ્યું. આને ખરેખર ભક્ત પણ કહેવાય, આ ટાઈમે ન થઈ શકે. આ તમે વિચારજો ઘરે જઈને, ખાલી એમ માનસી કરજો કે આવું કંઈક થાય તો ધ્રુજારી આવી જશે. 18 વર્ષની નોકરી પછી ગાડી લીધી હોય, એ લોન ઉપર લીધી હોય 50%, અને પ્રમુખ સાહેબ પાસે પૂજન કરાવવા જાવ, પ્રમુખ સાહેબ ધબ્બો મારી દે તો ધ્રુજી જઈએ. હા પણ જો આવા ભક્તો આવી સમજણ. પણ અરુણભાઈ આ પ્રસંગની વાત કરે છે કે મેં બાપા આવું બોલ્યા પછી હું આવું બોલ્યો, અને તે વખતે સ્વામીજી મારી આમ સામું જોયું, અને એ આંખો એમાંથી જે આમ પ્રેમનો ધોધ વરસતો હતો, સ્વામી પણ આંખ દ્વારા કહી રહ્યા હતા કે હું પણ જાણું છું કે મેં આ સેવા લીધી, અને તમે જે બોલ્યા તમારું મન તમે તાત્કાલિક મારી રૂચિમાં ફેરવી નાખ્યું, એ પણ સ્વામી જાણતા હોય, એ બધા ભાવ સ્વામી આંખ દ્વારા કહી દીધા. અરુણભાઈ કે હજી એ આંખો ભૂલાતી નથી, હજી એ મૂર્તિની સ્મૃતિ એમની એમ ઇદમ સાંભળે છે, અને પૂજા કરવા બેસું ત્યારે પહેલી એ મૂર્તિ સાંભળે કે બોચાસનમાં 83 સાલમાં સ્કૂટર લઈને ઉભેલો, અને આવી રીતે સ્વામી મારા હાથમાંથી ચાવી લીધેલી. કારણ કે સ્કૂટરની ચાવી લીધી તો આજે ગાડીની ચાવી આપી છે, ગાડીમાં ફરે છે, સુખી છે. પણ જો કહેવાનું શું કે આવી ભક્તોની સમજણ હતી કે મહારાજની મરજી જાણીને પોતે સેવા કરતા, તો જેમ ગંગારામે બળદની રાસ શ્રીજી મહારાજના હાથમાં તરત આપી દીધી, એમ અરુણભાઈએ શ્રીજી પ્રમુખ સ્વામી મહારાજે ચાવી લીધી, તરત સમજણ પાકી રાખી લીધી. તો આવી રીતે મરજી જાણીને પોતે આવી રીતે સેવા કરતા, તો આવા ભક્તો હતા શ્રીજી મહારાજના વખતમાં, અને આજે પણ આવા ભક્તોના આપણને દર્શન થાય છે. સાથે સાથે સેવાનો એક બીજો દ્રષ્ટિકોણ એ છે કે પોતાનું માન મૂકીને, દરજ્જો મૂકીને, સ્ટેટસ મૂકીને જે સેવા કરવી એ બહુ જ અઘરી વસ્તુ છે. માણસ બીજી રીતે સેવા કરે, આર્થિક રીતે કરી નાખે સેવા, પણ માન મૂકીને દેહ કરીને સેવા કરવી એ બહુ જ અઘરી છે. શિવજી મહારાજના વખતમાં શિવલાલ શેઠના પિતાશ્રી ભગા દોશી એ પોતે મોટા નગર શેઠ હતા, અને ભાવનગર દરબારમાં એમની ખુરશી પડતી, અને તે વખતે એ 9 લાખ રૂપિયાના આસામી હતા, જ્યારે 10 કે 12 રૂપિયા તોલો સોનું હતું એ વખતે 9 લાખ રૂપિયા એમની પાસે હતા, એટલે અત્યારના તો 9 કરોડ રૂપિયા જેવું થઈ ગયું. અને પ્રતિષ્ઠિત વ્યક્તિ આખા જૈન સમાજમાં એ પોતે આગેવાન હતા, પણ શ્રીજી મહારાજના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હતા. અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે ભગા દોશીનું બહુ સ્થૂળ શરીર હતું, શરીર બહુ જાડા હતા, પણ ગઢડામાં કે વડતાલમાં કે કારણીમાં જ્યાં પણ ઉત્સવ સમયે શ્રીજી મહારાજ ઉજવે ત્યાં અગાઉથી 1 અઠવાડિયા પહેલા પોલે પહોંચી જતા. કોઈ સ્વયંસેવક દળની નોંધણી નહોતી થતી, હા, તોય અગાઉથી પોલે પહોંચી જાય. અને એ ભગા દોશી આટલા મોટા નગર શેઠ હોવા છતાં સવારે 4 વાગે ઉઠી અને રસોડામાં જાય તૈયાર થઈને, અને રસોઈયાઓ પાસે બધી રસોઈ ચાલુ કરાવી દે. આગલે દિવસે રાત્રે બધા મહિલા મંડળને ભેગા કરીને બધાને એને શાક કપાવી રાખ્યું, બધી સેવા કરાવી રાખી હોય. 6 વાગ્યા સુધી રસોડામાં ઉભા રહે ભગા દોશી, અને પછી શ્રીજી મહારાજ ત્યાં લીમતરું નીચે પૂજા કરવા આવવાના હોય એટલે પૂજાની બધી સામગ્રી ગોઠવવાની હોય એ ગોઠવે. હરિભક્તો માટે પોતે પાથરના જાતે પાથરતા. પછી કોઈ હરિભક્ત ત્યાં ઉતારે આવ્યા હોય, કોઈ વૃદ્ધ હોય, અશક્ત હોય, એને પોતે પોતાના માણસો દ્વારા ગરમ પાણીની ડોલ પહોંચાડાવતા. સભા પૂરી થાય એટલે પાથરણા ઉચકી લે, અને આ બાજુ થાળ તૈયાર થઈ ગયો હોય એટલે બ્રાહ્મણ પાસે થાળ વાસુદેવ નારાયણને ઓરડે મોકલી દે. ત્યાંથી પછી બધા હરિભક્તોને જમાડવાની વ્યવસ્થા, પીરસવાની ટેબલ ને બધું જે ગોઠવવાનું હોય એ બધું ગોઠવાડે છે, માથે ઉભા રહીને બધું કરાવડાવે. પોતાના દીકરાના લગ્નમાં જેમ બધી વ્યવસ્થા બાપ કરતો હોય એવી રીતે ભગા દોશી નિર્માનીપણે દરેક સમયે આ ઉત્સવમાં આવા મોટા નગર શેઠ હોવા છતાં પણ પોતે સેવા કરતા. અને છેલ્લે સાંજે પોતે થાકી રહે તોય ઉતારે બધાને દાંતણ પોતે જાતે મોકલાવતા, અને એવા મોટેરા હરિભક્તો હોય એને જાતે પોતે પૂછલી જતા કે કંઈ તકલીફ હોય તો કહેજો, ઉતારાની, રહેવાની, જમવાની, નાવા ધોવાની બધી. આવી સેવા કરતા તે અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે શ્રીજી મહારાજની અમી દ્રષ્ટિ ભગા દોશી ઉપર કાયમ રહેતી. આ એક વાક્ય લખ્યું છે, પણ એક વાક્યની કિંમત કેટલી. શું લખ્યું છે કે શ્રીજી મહારાજની અમી દ્રષ્ટિ કાયમ ભગા દોશી ઉપર રહેતી, કે કાયમ એમની ઉપર કૃપા પ્રેમની દ્રષ્ટિ રહેતી. તો જો આવા હરિભક્તો મહારાજના વખતમાં હતા કે પોતે આવા પ્રતિષ્ઠિત હોય સમાજમાં, પણ ઉત્સવ સમયમાં આવે કે શ્રીજી મહારાજ પાસે આવે ત્યારે પોતે એકદમ હલકા થઈને સેવા કરતા, એકદમ નીચા રહીને પોતે સેવા કરતા, અને જેમ પોતે સર્વસ્વ દેહ કરીને પોતે આ ઝૂકી જતા. તો આવા હરિભક્તો મહારાજના વખતમાં હતા, એવા હરિભક્તો આજે પણ આપણા સંપ્રદાયમાં છે. અમેરિકામાં કેલિફોર્નિયા સ્ટેટમાં લોસ એન્જલસમાં આપણા હરિભક્ત છે જીતુભાઈ મહેતા, એ પોતે ત્યાં અત્યારે નાસામાં સાયન્ટિસ્ટ છે. નાસા એટલે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન, જે અમેરિકાની સંસ્થા ઉપગ્રહ અને રોકેટ્સને બધું લોન્ચ કરે છે અંતરિક્ષમાં, એ નાસા લોન્ચ કરે છે. અને આખી દુનિયાની અગ્રીમ કક્ષાની, પ્રથમ કક્ષાની આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂટ કહેવાય. એ નાસામાં આ જીતુભાઈ મહેતા પોતે વૈજ્ઞાનિક છે, સાયન્ટિસ્ટ. અને કેવા વૈજ્ઞાનિક છે, 270 ધોળિયા અમેરિકન વૈજ્ઞાનિકો એમના હાથ નીચે કામ કરે છે. ખ્યાલ આવ્યો? 270 ધોળિયા અમેરિકન વૈજ્ઞાનિકો એમના હાથ નીચે કામ કરે છે. જીતુ મહેતાને 30 રાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે. અને હમણાં જે 2 વર્ષ પહેલા અમેરિકાએ માર્સ ઉપર જે વોયેજર મોકલ્યું 3 કે 4 વર્ષ પહેલા, એ વોયેજરમાં જે રિમોટ સેન્સિંગ, એટલે ત્યાં અહીં બેઠા બેઠા ત્યાં મંગળના ગ્રહ ઉપરના ફોટોગ્રાફ પાડી શકે ને તરત બીમ થઈને, અને લાખો કિલોમીટર દૂર અહીંયા પૃથ્વી ઉપર એઝ ઇટ ઇઝ એ ફોટોગ્રાફ મળી જાય, એ જે રિમોટ સેન્સિંગની આખી ટેકનોલોજી એ જીતુ મહેતાએ ડેવલપ કરેલી. એટલા બુદ્ધિશાળી વૈજ્ઞાનિક છે. અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત છે, વેસ્ટ ઝોનના આપણા કમિટીમાં ટ્રસ્ટી છે, ફર્સ્ટ ક્લાસ પૂજાપાઠ કરે છે, બફકાદાર તિલક ચાંદલો કરે છે. આ વોયેજરમાં જે રિમોટ સેન્સિંગ એમને મોકલ્યું એની માટે અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને એમને વ્હાઇટ હાઉસમાં બોલાવીને એમનું સન્માન કરેલું છે. હમણાં અમેરિકાના અત્યારે તત્કાલીન પ્રમુખ છે જ્યોર્જ બુશ, એમણે પણ આગલી ટર્મ વખતે જીતુભાઈ મહેતાને વ્હાઇટ હાઉસમાં બોલાવીને એમનું સન્માન કરેલું, કારણ કે 30 જેટલા તો રાષ્ટ્રીય એવોર્ડ એમને મળેલા છે, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પણ બિલ ક્લિન્ટનને મળવા માટે, એમની પાસેથી પુરસ્કાર મેળવવા માટે જ્યારે વ્હાઇટ હાઉસમાં ગયા, ભપકાદાર તિલક ચાંદલો કરીને ગયેલા અને કેપ સાથે, ખિસ્સામાં પોકેટ કેલેન્ડર લઈને પ્રમુખ સ્વામીનું, અને હાથમાં જે બેગ હતી એમાં બ્રોશર ભરાઈને ગયા હતા કે જો ચાન્સ મળે તો અમેરિકાના પ્રમુખને આજે મહિમા ઠપકારી દેવો છે. બરોબર, જો મને પૂછે કે વોટ ઇઝ ધીસ ઓન યોર ફોરહેડ, જો આ કપાળ ઉપર શું છે, એવું જો પૂછે, ભૂલથી જો એ પૂછી બેઠો, તો મહારાજ સ્વામીનો મહિમા કહી દેવો છે આજે, કે કોણ શ્રીજી મહારાજ ને કોણ પ્રમુખ સ્વામી મહારાજ. ચાન્સ જોતા હતા. અને એ દરમિયાન એમની વાતચીત પણ આ બધી મહિમાની થયેલી. જ્યોર્જ બુશે તો એમને પૂછેલું અને વાતચીત બધા તિલક ચાંદલાને મહિમાની કરેલી. પણ જો આવી રીતે પોતે નિષ્ઠાવાન હરિભક્તને આટલી અસ્મિતાવાળા, હવે આટલા મોટા માણસ છે તો આપણે વચ્ચે વાત કરી લઈએ, અને વ્હાઇટ હાઉસમાં અને નાસાની ઓફિસમાં બેસતી વખતે એમને તિલક ચાંદલો કરવાની શરમ આવતી નથી, અને 5,000 રૂપિયાનો પગાર હોય ઇન્સર્ટ કરીને જતો હતો કે ના મારા સાહેબ પાસે મને જતા શરમ આવે, હવે તને કોણ પૂછે છે, તાર જેવા બધા 70ના ભાવે અહીંયા નવસારી ફરતા હોય છે, તો કે ના મારે મોટા સાહેબોને મળવાનું હોય ને મને તિલક ચાંદલો કરતા શરમ આવે. તે જીતુ મહેતા કરતા કે આપણે અહીં મોટા બેઠા છીએ, વિચાર કરો છીએ, આ કક્ષાની વ્યક્તિ કેવા લોકોને મળતા હશે, કઈ કક્ષાના માણસોને મળતા હશે, પણ અસ્મિતાથી તિલક ચાંદલો કરે છે કે મારા સંપ્રદાયમાં આ પ્રણાલિકા છે, મારા ઈષ્ટદેવને મારા ગુરુની આજ્ઞા છે, એટલે મારે આ તિલક ચાંદલો કરવો જોઈએ. અસ્મિતાથી પોતે તિલક ચાંદલો કરે છે. એટલે આપણે પણ જે તિલક ચાંદલો ના કરતા હોય એ થોડુંક આ જીતુ મહેતાનો પ્રસંગ વિચારી અને ઘરે મનન કરીને વિચારજો કે આજ સુધી તો નથી કર્યો પણ કાલથી આપણે બપકાદાર તિલક ચાંદલો કરવો જોઈએ. જો આપણે કોઈનો બીજી રીતે અવગુણ લેતા નથી, પણ જો આ મુસલમાનો છે બધા એ દાઢી રાખે છે, ટોપી રાખે છે કે નહીં, એમનો એ ધર્મ છે તો એ રાખે છે, બહુ સારું. જેને જે વાત ગમી, જેને જે વાત સાચી લાગી એ પોતે કરતા હોય છે. ત્યાં જ્યુઝને અમે લોકો અમેરિકામાં જોયેલા, મેનહટન તો ન્યુયોર્કનો કોસ્ટલીએસ્ટ એરિયા છે, આખા દુનિયાનો સૌથી મોંઘામાં મોંઘો એરિયા છે. ઇન્ડિયન રૂપીઝ પ્રમાણે 8 લાખ રૂપિયા સ્ક્વેર ફીટ જગ્યા મળતી હોય છે ત્યાં. ખબર પડી કે ચક્કર આયા? હું સભાન અવસ્થામાં બોલું છું. હા, આમ જો ઊંઘમાં નથી બોલતો. આટલી કોસ્ટલી એરિયામાં 3-3, 4-4, 5-5 હજાર સ્ક્વેર ફૂટના શોરૂમમાં બેઠા હોય છે જ્યુઝ. 12-2 મર્સિડીઝ પડી હોય, 2 રોલ્સ પડી હોય, બધી શોફર ડ્રીવન પડી હોય, પણ પેલીની નાની ટોપી પહેરીને બેઠા હોય, આટલી દાઢી રાખીને. આખી દુનિયા જાણે કે આ યહૂદી છે, જ્યુઝ છે, એટલી અસ્મિતાથી રમડતા હોય છે. જ્યુઝની છોકરી હોય, એના લગ્ન હોય, એના લગ્ન નક્કી થતા પેલા છોકરાને ચોખ્ખું પૂછે, હિબ્રુ બોલતા આવડે છે એમની ભાષા, પેલો છોકરો જો અમેરિકામાં ઉછર્યો ત્યાં જન્મ ના પડે કે મને હિબ્રુ નથી આવડતી, તો કે જા ચાલ તાજો લગ્ન નથી કરવા, પેલા હિબ્રુ શીખે આપણી ભાષા પછી લગ્ન કરું. જો દરેકને પોતાના ધર્મની આટલી અસ્મિતા હોય છે. અમે બાપા સાથે ત્યાં સિંગાપુર હતા, VIP લોન્જમાં સ્વામી બાપા બેઠેલા, અને અમને ત્યાં પ્લેન માટે લેવા માટે ત્યાં ઓફિશિયલ્સ આવ્યા, એટલે અમે પેલા સામાન્ય વ્યવસ્થામાં હતા, એટલે વિશ્વ સ્વરૂપ સન અંબે સંતો પહેલાં બહાર નીકળ્યા. બહાર નીકળ્યા અને અમે એક દ્રશ્ય જોયું, અમે ત્યાં ખૂણે ઊભા રહ્યા, એમ કે સ્વામી બાપા અમને બહાર આવે ને તો આપણે દેખાડીએ, પછી સ્વામી બાપા બહાર આવે એટલે અમે દેખાડ્યું બાપાને. સિંગાપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બપોરે 1:30 વાગે નમાઝનો ટાઈમ થયો હશે, તો બધા 25 મુસ્લિમો નમાઝ પડવા માટે બેઠેલા, આજુબાજુ અવર જવર ઘોંઘાટ બધું હતું, પણ એમનો ટાઈમ થયો પ્રાર્થનાનો, એટલે જાહેરમાં સિંગાપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નમાઝ પડતા અમે જોયેલા. અને આપણે એમ કે પૂજા કરને, સાહેબ ટાઈમ નથી મળતો, હવે ગપ્પા મારે છે, ટીવી જોવા છે ત્યારે ટાઈમ મળે છે, આમ તો આટા ફેરાના આશીર્વાદ ગામમાં કરે છે તારે, કારણ કે તિલક ચાંદલો કરે, તો કે સ્વામી ખબર નહીં યાર શરમ આવે છે, શું શરમ આવે છે, માય કાંગલો છું, બીજી કેટલી જાતની શરમ નથી આવતી, આ શરમ છે નહીં આવે. લોકો જુઓ પોતપોતાના ધર્મમાં કેટલી બધી અસ્મિતા હોય છે, અને આમ પ્રેમથી કરતા હોય છે અને કેફથી કરતા હોય છે કે યસ હું આ ધર્મમાં માનું છું, મારી આ માન્યતા છે, હું કોઈને નડતો તો છું નહીં, કોઈને ઓફેન્ડ તો હું કરતો નથી, હું મને આ માન્યતા છે, હું કરું છું. તો આપણે પણ આપણી પૂજાને તિલક ચાંદલો આવી રીતે નિયમિત કરવો જોઈએ અને વ્યવસ્થિત કરવો જોઈએ. અને સારું, તિલક ચાંદલો કરીને કોઈક પૂછે કે સ્વામિનારાયણ છો તો કહેવાય કે હા સ્વામિનારાયણ છું, કે પ્રમુખ સ્વામીનો શિષ્ય છું, એમ કહીને બે વાત મહિમાની કરાય. અને ખિસ્સામાં વોલેટ રાખીએ છીએ, ક્રેડિટ કાર્ડ રાખીએ છીએ, કીચેન રાખીએ છીએ, બીજા ફોટોગ્રાફ રાખીએ છીએ, પાસપોર્ટ રાખતા હોય ઘણા, કેટલી વ્યવસ્થા અંદર રાખતા હોય, તો ભેગા 10 પોકેટ કેલેન્ડર રાખો ને, કોઈક નવો મળત ફટ આપી દેવાય, પણ હારી કે એની જગ્યા નથી. તો બીજી 17 જાતની જગ્યા છે ને ખિસ્સામાં બધું રાખવાની, કેટલાય કાગળિયા રાખે છે, પોકેટ કેલેન્ડર રાખ ને. દરેક હરિભક્તે આ ટેવ પાળવી જ જોઈએ, પોતાના વોલેટમાં પૈસા, ક્રેડિટ કાર્ડ ને કિચનની સાથે 10-10 પોકેટ કેલેન્ડર રાખવા જ જોઈએ. સ્કૂલ બસમાં ટ્રાવેલિંગ કરતા હો, ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા હો, કોઈક નવો માણસ મળે, પરિચય થાય, કંઈક વાતચીત થાય, તરત પોકેટ કેલેન્ડર કાઢીને આપી દેવાય, જો અમારા ગુરુ પ્રમુખ સાંઈ મહારાજ, કહી દેવાનું કે 11 વાર સ્વામિનારાયણ બોલ દે, અમારે ભગવાન તારું સારું કરશે. આપણે મેસેજ રિલીઝ કરી દેવાનો બીબીસી રેડિયોની જેમ, મહારાજ સ્વામીને સંભાળીને, બાકીનું ભગવાનને સંત જાણે. એમ કરતાં કરતાં આપણો સત્સંગ બધો ઘણો વધી જાય. દરેક જણાએ પ્રયત્ન કરવો જોઈએ. તો જો આવી રીતે અસ્મિતા હોવી જોઈએ. તો આપણે આ પ્રસંગમાં વચ્ચે આ જીતુભાઈ મહેતાનો આ પ્રસંગની દ્રઢતાની વાત સાંભળી એટલે આપણે આ વાત કરી. પણ આટલા નિષ્ઠાવાન હરિભક્ત આટલી મોટી પોસ્ટ ઉપર છે, પણ એમની નિયમિત સેવા આપણને આશ્ચર્ય થાય. એમના પત્ની પણ પોતે સાયકોલોજીમાં પીએચડી થયેલા છે અને યુનિવર્સિટીમાં પોતે પ્રોફેસર છે એમના પત્ની. એ પણ એકદમ નિષ્ઠાવાન મહિલા મંડળના કાર્યકર છે. એમનો પણ બહુ જ મોટો પગાર છે અમેરિકામાં. અને જીતુભાઈ મહેતાના પગારની વાત સાંભળો તો આપણે તો અહીં ચક્કર આવવા માંડે બધાને, એમને એવડો મોટો એનો પગાર છે. એમાં ઇન્ડિયન રૂપીસ પ્રમાણે સાંભળીએ ને તો ફરી જ જાય આપણને, બધું આઠ આંકડામાં જાય. પણ હસબન્ડ ને વાઇફ બંને જણા દર રવિવારે, અમેરિકામાં તો દૂર દૂરથી બધા હરિભક્તો આવતો રહે, દર રવિવારે રવિસભા પછી ભોજનનો કાર્યક્રમ હોય મહાપ્રસાદનો, દર રવિવારે રવિસભા પતે, બધા હરિભક્તો જમી લે, પછી પતિ પત્ની બંને જણા છેલ્લે જમે, અને પછી બંને જણા 2 કલાક સુધી વાસણ ઉટકે છે નિયમિત. આજની તારીખે પણ કઈ કક્ષાએ એના હાથ નીચે 270 ધોળિયા અમેરિકન વૈજ્ઞાનિકો કામ કરે છે. એ ઓફિસમાં બેઠા હોય ત્યારે એનો રૂવા વાખો જુદો હોય, મંદિરમાં આવે એટલે એકદમ દાસ ભાવે. નિયમિત લગભગ છેલ્લા 15 વર્ષથી મંદિરમાં વાસણ ઉટકે છે. તે રાત્રે 12:30-1 વાગે બંને પતિ પત્ની મંદિરને વાસણ ઉટકીને બધે તૈયાર કરી નાખે, પછી ત્યાંથી 1.5 કલાકનો ડ્રાઈવ, કાર ડ્રાઈવ કરે ત્યારે ઘરે પહોંચે 8:15 વાગે સોમવારે. તો બંને જણાને જોબ પર નોકરીએ જવાનું હોય. કેવી સેવા કરે છે બોલો. તો જેમ ભગાદોશી શ્રીજી મહારાજના વખતમાં આવા પ્રતિષ્ઠિત નગરશેઠ હતા, પણ દાદા ખાચરના દરબારમાં ઉત્સવ સમયે આવે મહારાજના સાનિધ્યમાં, ત્યારે પોતે દોડી દોડીને બધી સેવા કરતા, નાનામાં નાની સેવામાં જોડાતા, એમ આજે પણ આવા જીતુભાઈ મહેતા જેવા હરિભક્તો છે કે આવા પ્રતિષ્ઠિત છે અને આટલા બધા રાષ્ટ્રીય કક્ષાએ પોતે પંકાયેલા છે, છતાં પણ નિર્માનીપણે મંદિરમાં શ્રદ્ધાથી સેવા કરે છે. તો આવા હરિભક્તો છે. એકવાર તો એક ખરો પ્રસંગ બની ગયેલો. રાત્રે 10:30 રવિવારે નાસાની ગાડી મંદિરમાં આવી. આ નાસાની ગાડી આવે ને રોડ ઉપર એટલે તો આમ ટ્રાફિક બાફિક બધો જામ થઈ જાય, એને પહેલી આપવી પડે વ્યવસ્થા, એટલું એનું સ્ટેટસ છે અમેરિકામાં. અને મંદિરમાં આવીને એક ઓફિસર ઉતરે, આજુબાજુ બે એના સિક્યુરિટી ગાર્ડ, વેર ઇઝ મિસ્ટર જીતુ મહેતા. તાત્કાલિક કંઈક ઇમરજન્સી આવી હશે ટેકનિકલી, અને જીતુભાઈની તાત્કાલિક જરૂર પડી તો બોલવા માટે આવ્યા. અને મોબાઈલ બંધ હતો, કારણ કે રવિવારે મોબાઈલ ઓફ. આટલો મોટા માણસ છે પણ રવિવારે સન્ડે ફોર સ્વામી, સવારથી પતિ પત્ની મંદિરમાં આવી ગયા હોય. અને હમણાં તો 2 વર્ષથી એમના પત્નીએ રિટાયરમેન્ટ મૂકી દીધું ને ફૂલ ટાઈમ મંદિરમાં મહિલા મંડળમાં આખી વેસ્ટઝોનની પ્રવૃત્તિ કરે છે. 2 દીકરાઓ છે, બંને દીકરાઓ માટે જીતુભાઈ એમના પત્ની ઠાકોરજીને પૂજામાં માળા ફેરવે છે કે બંને દીકરાઓ સાધુ થાય. કેવી સમજણ બોલો. સારામાં સારું ભણે અને સંસ્થાની સેવા કરે, આવા સમર્પિત પતિ પત્ની છે બંને જણા. જીતુભાઈ મહેતાને શોધવા માટે ઓફિસર આવે, વેર ઇઝ જીતુ મહેતા. આપણા જેવા કોઈ સ્વયંસેવક ઉભા હશે કે ધીસ વે, આગળ કોઈને પૂછ્યું વેર ઇઝ જીતુ મહેતા, ઉતાવળે પૂછતા હતા કે ધીસ વે, એમ કે મંદિરમાં અંદર મોકલ્યા. તો ત્રીજાએ હરિભક્તને પૂછ્યું કે જીતુ મહેતા ક્યાં, વેર ઇઝ જીતુ મહેતા. તે હરિભક્તે જોયું કે આ તો કોઈ સારા ઓફિસર છે ને પેલા ટેગ મારેલી હોય બે સિક્યુરિટી ઓફિસરના પેલા ઉપર, નાસા એટલે કે એમની કંપનીમાંથી બોલાવવા માટે આવ્યા છે, અને કોઈ મોટા માણસ ઓફિસર જાતે બોલાવવા આવ્યા છે. એટલે પોતે જાતે લઈ ગયા કે કમ વિથ મી, મારી સાથે આવો. ત્યાં જીતુભાઈ મહેતા આટલો લેંઘો ઊંચો ચડાવીને વાસણ ઉટકતા હતા. તો પાછળ જઈને પેલો ઓફિસર ઉભો રહ્યો, આમ દંગ થઈ ગયો, આમ સ્થિર થઈ ગયો. એટલે પેલા હરિભક્તો ત્યાંથી નીકળી ગયા કે ઈ જીતુ મહેતા. પછી તો આમ એના કામમાં નીકળી ગયા. પેલા ઓફિસરને ખબર તો પડી કે જીતુ મહેતા છે, પણ એને બોલાવવા કેવી રીતે? કારણ કે જે ઓફિસર બોલાવવા આવેલો ને, એને પોતાને બે સિક્યુરિટી ગાર્ડ હતા, એટલે એમની કંઈક પોસ્ટ તો હશે ને, પણ તોય એની પોસ્ટ કરતા જીતુ મહેતાની પોસ્ટ બહુ ઊંચી હતી, એટલે એનાથી સીધું એને બોલાવી ના શકાય. એને વાત કરી, પેલા હરિભક્તે કીધું કે ઈ જીતુ મહેતા, પણ એને કીધું કે મારી કરતા છે ને એમની ચાર પોસ્ટ ઊંચી છે, હું એને એમ સીધું હેલો મિસ્ટર એમ બોલાવી ના શકું. આમ પાછળથી આમાં ના કરાય, આમે ના કરાય, ખબર છે? આખી લેવલ ડિફરન્સ છે, એટલો બધી પોસ્ટ ડિફરન્સ છે, એટલું ડિસિપ્લિન મારે રાખવું પડે. આગળ માટો મારે તો બિચારા ભગત તો ઊંધું આમ નીચું બોડું રાખીને વાસણ ઉટકતા હતા. પછી પેલા હરિભક્ત કે વાંધો નહીં તો હું બોલાવતા, આપણે હરિભક્ત બિચારા રોજ કાયમ ભેગા સેવા કરતા, જીતુભાઈ બોલાવા આવ્યા છે. જીતુભાઈ આમ પાછળ જોયું તો નાસાનો ડ્રેસ જોયો, તરત પોતે ઊભા થયા, હાથ પગ ધોયા. એટલે પેલા એ કાનમાં કંઈક વાત કરી ઓફિસરે, એટલે કંઈક ઇમરજન્સી આવી હશે, તાત્કાલિક એમની સર્વિસીસની જરૂર હશે. એટલે જીતુ મહેતા ખિસ્સામાંથી ચાવી કાઢી એમના વાઇફને આપી દીધી કે તમે ઘરે પહોંચી જજો, બે દીકરાને તમે લોકો, હું કંપનીની ગાડીમાં મોડો આવીશ. પછી ગયા અને સવારે ચાર વાગે છે કંપનીની ગાડી એમને ઘરે મૂકી ગઈ. પણ પછી પેલા ઓફિસરે એમના નાસાના ચીફને વાત કરી, આઈ સો જીતુ મહેતા ક્લીનિંગ યુટેન્સિલ્સ ઇન ધ ચર્ચ, ચર્ચમાં મેં જીતુ મહેતાને વાસણ ઉટકતા જોયા. તેનો બોસ કે ના હોય તો કે યસ, જીતુ મહેતાને બોલાવ્યા અને ભાઈ પૂછ્યું કે તમે ચર્ચમાં આવી સેવા કરો છો, એટલે ચર્ચ એટલે મંદિર, એટલે પણ મંદિર બોલતા ન ફાવે, એટલે કે તમે આ રીતે સેવા કરતો કે યસ. કેટલા વખતથી સેવા કરો છો? તો કે 15 વર્ષથી. એના બોસે ઊભા થઈને એમની સાથે શેક હેન્ડ કર્યો, જે અમેરિકામાં તો બહુ મોટું રિસ્પેક્ટ કહેવાય. ઊભા થઈને એમની સાથે શેક હેન્ડ કર્યો અને પછી એના બોસે પૂછ્યું કે આવી કઈ સંસ્થા છે કે તને આવી સેવા કરવાનું મન થાય છે? અને જીતુ મહેતાને 8 વર્ષથી સંકલ્પ હતો કે એકવાર નાસાના ચીફ એની સાથે હું બેઠો અને જો સંપ્રદાયની વાત નીકળે તો આમ ઠપકારીને 1 કલાક મહિમા કહી દેવો છે. અને કે બોસ, ઇફ યુ વોન્ટ ટુ લિસન, ઇટ વુડ નોટ ટેક 10 મિનિટ્સ, ઇટ વુડ ટેક 1 અવર. 10 મિનિટમાં પતશે ને 1 કલાક વાતો જશે. એના બોસ કે એના પ્યુનને બોલે, દરવાજો બંધ કરી દો, મારે 1 કલાક જીતુ મહેતાને સાંભળવો છે. 1 કલાક શ્રીજી મહારાજના મહિમાની વાતો કરી, 1 કલાક પ્રમુખસાહી મહારાજના મહિમાની વાતો કરી કે આવો અમારો સંપ્રદાય છે. અને હમણાં 2004 સાલમાં બાપા પરદેશ પધરાને એલે પધારેલા ત્યારે પોતે એના નાસાના ચીફ કે કઈ કક્ષાની વ્યક્તિ, કે એને તો અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે રોજ 2 વખત ફોન ઉપર વાત થતી હોય, આ કક્ષાનો વ્યક્તિ એને બાપાના દર્શન કરવા લઈ આવેલા, મહિમા કહી અને પાછું પગે લાગતા શીખવાડીને લઈ આવ્યા હતા કે અમારે ઇન્ડિયામાં અમારે હિન્દુ ગુરુ આવે, કોઈ હિન્દુ સંત હોય, આવી રીતે હાથ જોડી અને માથું નમાવાનું. તો આવડો મોટો ધોળિયો માણસ નાસાનો ચીફ બાપા પાસે આમ નમ્યો અને સ્વામી આશીર્વાદ આપ્યા એમને. જીતુ મહેતા અગાઉથી બધું બાપાને કહી રાખેલું કે આવા મોટા માણસ છે ને આવી રીતે આવ્યા આવશે. પણ જો આવી ખુમારી અંતરમાં, પણ આ તિલક ચાંદલો કોક દાડો કરતા હોય અને મંદિરમાં સેવા કરતા હોય ને, તો આવી રીતે કોક દિવસ કોક મોટી સેવા કરવાનો ચાન્સ ભગવાન આપે. પણ અહીંયા જ માનલાની જેમ ફરતો હોય, અહીંયા જ અડધો માનદો એમ ફરતો હોય, તિલક ચાંદલો કરવામાં, પૂજા કરવામાં, મંદિરે સેવા કરવામાં, એવું નહીં. મંદિરે આવીએ ને ત્યારે જાતે સેવા શોધી કાઢવાની કે આ કચરો અહીં પડ્યો છે, આપણા ઘરમાં વચ્ચોવચ્ચ કચરો પડ્યો તો આપણે શું કરીએ છીએ? જતા રહીએ, તરત ઉચકીને બહાર નાખી દઈએ છીએ. એમ મંદિરમાં ગમે ત્યાં ફરીએ, કચરો પડ્યો તરત ડસ્ટબિનમાં નાખી દઈએ, કોઈ નળ ચાલુ હોય તો જાતે ત્યાં ચાલીને જઈ આવી નળ બંધ કરી આવીએ, દ્રષ્ટિ રાખીએ અને વૃત્તિ હોય ને તો મંદિરમાં ઘણી બધી સેવા મળે. પણ આ તો મહેમાનની જેમ અહીંયા દર્શન કરીને પૂનમ ભરની સભા ભરીને ખીચડી ખાઈને જતા રહીએ તો કંઈ અર્થ છે? સારું છે એટલું થાય છે, એની કંઈ ના નથી, પણ સેવાની વૃત્તિ રાખવી જોઈએ. પૂનમે ગયા આપણે બધા, કેટલી બધી પૂનમો ભરી હશે. પણ હવે હું કહું, માંગણી ઊંચી કરજો, પૂનમની સભા પૂરી થાય ને બધા જમી રહે, પછી આપણામાંથી કેટલાને એવી ભાવના થઈ કે મારે આજે છે ને વર્ષે એકવાર તો આવો સંકલ્પ કરવો છે કે આજે તો મારે વાસણ ઉટકવાની સેવા કરવી છે. જોગી મહારાજ સાક્ષાત પુરુષ જો વાસણ ઉટકતો તો મારે એકવાર તો ઉટકવા છે. કેટલા જણા આવી રીતે મંદિરમાં સેવા કરી છે? આંગણી ઊંચી કરો, લો રહેવા દો, હવે હું આંખ બંધ કરી દઉં છું, આપણે ટોપિક બદલી નાખીએ. પણ જો કહેવાનું શું છે કે આવી ભાવના આપણને અંતરથી થવી જોઈએ કે આ મંદિર મારું છે, એવી અસ્મિતાથી જો સેવા કરીએ તો ભગવાન અને સંતે સેવાથી રાજી થતા હોય છે. આપણું કુટુંબ જેમ હોય છે, આપણું ઘર હોય છે, એમ મંદિર છે આપણું ઘર નથી? શ્રીજી મહારાજનું ઘર છે આપણું ઘર નહીં? પ્રમુખ સ્વામી મહારાજનું ઘર એ આપણું ઘર નહીં? તો જેમ આપણા કુટુંબ માટે જેમ ભાવના છે, એમ અહીંયા આપણને મંદિર માટે પણ ભાવના હોવી જોઈએ. તો આ તો વચ્ચે આપણે આ વાત કરી, પણ જો આવા ભક્તો મહારાજના વખતમાં હતા, એવા જ ભક્તોના આજે આપણને દર્શન થાય છે, ત્યારે આપણે જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પણ આપણને દર્શન થાય છે. અને આ સેવા કરી નિસ્વાર્થ ભાવે અપેક્ષાએ રહીત શ્રીજી મહારાજના વખતમાં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે પર્વતભાઈએ 16 કળસી અનાજ એ શ્રીજી મહારાજને મોકલાવેલું ગાડા ભરીને, કે મહારાજ કોઈ ગરીબ હરિભક્ત હોય અને દુષ્કાળમાં સપડી ગયા હોય અને કોઈ રીતે બીજો આરો ન હોય એને તમે પ્રેમથી આ બધું અનાજ આપજો, આ હરિભક્તની સેવામાં તમે મારું અનાજ વાપરજો. અને એ જ પર્વતભાઈ 2 વર્ષ પછી દુષ્કાળ પત્યો અને જ્યારે દાદા ખાચરના દરબારમાં મહારાજનો સમાગમ કરવા માટે આવ્યા અને ત્યારે 7 દિવસ શ્રીજી મહારાજની સાથે રહ્યા. મૂળજી બ્રહ્મચારી એમ સમજતા હતા કે દરબારગઢમાં જઈને જમી લેતા હશે અને દરબારગઢમાં બધા લાડુબા જીવબા એમ સમજતા હતા કે તો મૂળજી બ્રહ્મચારી એમને મહારાજનો થાળ જમાડી દેતા હશે, મહારાજ પાસે રહે છે. એટલે બેયમાં રહી ગયું કે 7 દિવસ સુધી પર્વતભાઈને કોઈએ જમવાનું પૂછેલું નહીં, કોઈને એવી ભાવના નહોતી, પણ સહેજ એવો પ્રસંગ ઊભો થઈ ગયો, રહી ગયું. તો 7 દિવસ સુધી પર્વતભાઈ દાદા ખાચરના દરબારમાં જમવાનો ટાઈમ થાય એટલે પૂરો થઈ ગયો સમાગમમાં, સમાગમમાં તે પોતે દાળિયા ખાઈને પાણી પીને રહેતા, પણ કોઈ રીતે એવો અવગુણ ના આવ્યો કે લ્યા આ મંદિરમાં કોઈ અમારો ભાવ પૂછતું નથી. અમારે કૃષ્ણ પ્રિય સ્વામી હસતા હસતા કહે છે કે તું કઈ વસ્તુ છું, ચીજ છું, તારો ભાવ પૂછવાનો હોય? ભાવ કોનો પૂછવાનો હોય? બટેટાનો, રીંગણાનો, સાબુનો, સાણસીનો, એનો ભાવ પૂછવાનો હોય? તારો ભાવ પૂછવાનો હોય? મારો ભાવ કોઈ મંદિરના માં પૂછ્યો? એટલે ભાવ પૂછ્યો તો ઉલટાની કિંમત ઘટત, કારણ કે જે વસ્તુનો ભાવ પૂછાય ને એની કિંમત ઘટે, કારણ કે ભાવમાં બંધાઈ ગયો. આપણે તો અક્ષર મુક્ત છીએ, પછી આપણે ભાવમાં બંધાઈએ એવું આપણે માનવાનું. પણ જો આવી રીતે એ પોતે એવું મનમાં અવગુણ ના આવ્યો કે હમણાં 2 વર્ષ પહેલા દુષ્કાળ પડ્યો ત્યારે આ દરબારગઢમાં મેં 16 કળસી અનાજ મેં આપ્યું છે અને આજે કોઈ મારું જમવાનો ભાવ પૂછતું નથી, એવો અવગુણ ના આવ્યો, અપેક્ષાએ રહીત એ આવી હરિભક્તો સેવા કરતા, એમ આજે પણ એવા હરિભક્તો છે. આપણે દિલ્હીમાં અક્ષરધામના દર્શન આપણે બધાએ કર્યા. એ જે અક્ષરધામની જમીન છે 110 એકર જમીન, એ સરકાર પાસેથી આપણે લીધી છે અને એને આપણે એ ભાવ પણ આપણે જમીન પ્રમાણે સરકારને ચૂકવેલા છે. એ અક્ષરધામની જમીન છે એનો સંપૂર્ણ સેવા એ નગાસરના આપણા ઘનશ્યામભાઈ પટેલ છે, અત્યારે ફ્લોરિડા રહે છે, એણે પોતે જમીનની સેવા કરી છે. બહુ જ મોટી સેવા છે અને સંપ્રદાયના ઇતિહાસમાં મોટામાં મોટી સેવા કહી શકાય એવી સેવા એમણે કરી છે. અને એમના દર્શન કરવા હોય તો દિલ્હી અક્ષરધામની જમીનમાં ખાતવિધિમાં બાપા બેઠા છે અને સ્વામી બાપાની બાજુમાં જ સ્વામી એમને બેસાડ્યા છે. બ્લેક સૂટ પહેરેલો છે અને ઘનશ્યામભાઈ બાપાની બાજુમાં બેઠા છે. પણ એ તો એમની પેઢીઓમાં સેવાના સંસ્કાર છે. એમના સગ્ગા દાદા એટલે નગાસરના ભૂધરભાઈ શાસ્ત્રીજી મહારાજનું અનન્ય નિષ્ઠાવાન કુટુંબ. શાસ્ત્રી મહારાજ જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે નગાસર જતા અને કે એ ભૂધર કેટલા પૈસા છે, તો કે આટલા લાવો, અમારે આટલા દરા માટે જોઈએ છે, તરત એવી રીતે માંગી લેતા. પોતાનું હક, પોતાનું ઘર સમજીને સેવા શાસ્ત્રી માંગતા. એક દાડો ભગવાનનું કરું, શાસ્ત્રીજી મહારાજ સાંજે જઈ ચડ્યા અને કે ભૂધર પૈસા જોઈએ છે. ભૂધરભાઈ કે આ સ્વામી બોલો ને, 10,000 રૂપિયા જોઈએ છે. ભૂધરભાઈ કે તમે અંતરિયામી ખરા. શાસ્ત્રી મહારાજ કે કેમ, તો આજે આખા વર્ષની ખેતીની ઉપજ વેચીને એક્ઝેક્ટ 10,000 રૂપિયા ઘરે લઈને આવ્યા છું ને તમે હાંજી આવી ગયા. એમના પત્ની અંદરથી સાંભળતા હતા, એટલે આ ઘનશ્યામભાઈ છે ને નગાસર એમના બા, એ અંદરથી સાંભળતા હતા એ કે કોઈ રીતે શાસ્ત્રી મારે પૈસા નથી આપવાના, એક આપણું જ ઘર ભાડી ગયા છે, જયારે સેવાની જરૂર પડે પૈસાની જરૂર પડે આપણા ઘેર જ આવે છે, એમ કઈ બોલવા માંડ્યા. ભૂધરભાઈ અંદર થી એમના પત્નીને કીધું તું શાંત રહે, શાસ્ત્રી માં બેઠા છે ને સેવા લેવા માટે આવ્યા છે, તું બોલીશ નહીં વચ્ચે. તો એના પત્ની બોલતા હતા મારે સેવા નથી આપીને, એમ કરીને પટારા ઉપર જઈને બેસી ગયા, હું આમાંથી 10,000 રૂપિયા કાઢવાના દઉં. ભૂધરભાઈ કે એક મિનિટ તું ઉભી રહી. ઉભા રહીને આમ બાજુ ઉભા રહ્યા, ત્યાં તો દોરડું તૈયાર રાખેલું કે થાંભલા જોડે એમના પત્નીને બાંધી દીધા અને પછી પટારામાંથી 10,000 રૂપિયા કાઢીને કોથળીમાં નાખીને શાસ્ત્રી મહારાજને આપ્યા અને સ્વામી કે સ્વામી તમે જાઓ. શાસ્ત્રી મહારાજ કે કુદાળો ભૂધર એવું બોલે નહીં કે તમે જાઓ, તો આજે કેમ કહે છે? એ કે પેલી અંદર મેં બાંધી રાખી છે, છૂટવાનો પ્રયત્ન કરે, જો છૂટશે ને તો દોડીને તમારા હાથમાંથી કોથળી ખેંચી લેશે. એવી વિફરી છે અત્યારે, એની કહેતા તમે નીકળો અત્યારે, તમને ઉપાસે પડશે 10,000 રૂપિયા લઈ લેશે, એમ કે તમે જાઓ, હું તમને રેલવે સ્ટેશન મૂકી જાઉં, ગામ મારા માણસને કહું તમને ગાડામાં મૂકી આવે. પણ એ લોહી સેવાનું એ ભાવના હવે એ પેઢીમાં કેવું ઉતરે? એ એમના ભૂધરભાઈના દીકરા ચતુરભાઈ ને ચતુરભાઈના દીકરા ઘનશ્યામભાઈ ત્યાં ફોરેડામાં એમને મોટી ટેલિકોમ કંપની છે અને 3-4 મોટા સ્ટેટમાં બધા ટેલિફોન કનેક્શન એમને આપેલા છે, ટેલિફોન એક્સચેન્જ એ મોટું. પણ અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત અને જબરદસ્ત સેવા. પણ બાપાની સાથે ખાતવિધિમાં બેઠા હતા, ખાતવિધિ પૂરી થઈ એટલે ખાતવિધિ નિમિત્તેની સભા થઈ, સભા પૂરી થઈ એટલે બધા હરિભક્તો જમવા ગયા અને જમીન પછી ઘનશ્યામભાઈ ચાલતા ચાલતા અક્ષરધામની જમીનની બહાર નીકળીને ફૂટપાથ ઉપર ટેક્સીની રાહ જોતા હતા. બ્રહ્મવિહારી સ્વામી લોકો સંતો બહાર નીકળ્યા ત્યારે એમની નજર પડી બારીમાંથી જોગાનું જોગ કે આ ઘનશ્યામભાઈ ઊભા છે. એટલે ગાડી ઊભી રાખીને બ્રહ્મવિહારી સ્વામીને બોલાયા કે ઘનશ્યામભાઈ અહીં કેમ ઊભા છો? તો કે હું ટેક્સી માટે આઈ એમ વેઇટિંગ, ટેક્સી માટે રાહ જોઉં છું. અરે કે તમારી પાસે ગાડી નથી કે? તમે હોટલ પરથી ગાડી નથી કરી? તો કે ના ના સ્વામી, એમાં શું છે કે હમણાં ટેક્સી મળી જશે કે ચલો હું તમને મૂકી જાઉં ગાડીમાં. ઘનશ્યામભાઈ કે ના ના સ્વામી, એમાં શું હવે ગાડી મૂકી જવાનું, તમારે આમ જવાનું છે, મારે આમ હોટલ પર આમ જવાનું છે રૂમ પર, હું ટેક્સીમાં જતો રહીશ. કે ના ના ચલો મૂકી જાઉં. પરાણે એમને બેસાડ્યા ગાડીમાં અને પછી સંતો એમને હોટલ રૂમ પર મૂકી અને પછી ઉતારે ગયા. બ્રહ્મવિહારી સ્વામી આ પ્રસંગની વાત કરે છે કે એમના ચહેરા ઉપર આટલી પણ અપેક્ષા દેખાય નહીં કે આજે જે દિલ્હી અક્ષરધામની ખાતવિધિ થઈ, આવો મોટો પ્રસંગ ઉજવાણો, એ આખી જમીનની સેવા મેં કરી છે, ખાતવિધિનો હું મુખ્ય યજમાન, અને આ જમી લીધા પછી મને કોઈ એક ગાડીનું ભાવ પૂછતું નથી, મને કોઈ પૂછતું નથી કે તમે હોટલ પર પાછા કેવી રીતે જશો, આટલી પણ અપેક્ષા નહીં ઘનશ્યામભાઈને. બાપાને આ પ્રસંગ કહો ત્યારે સ્વામી આમ આમ ગળગળા થઈ ગયા. સ્વામી કે ભૂધરભાઈ આવી સેવા કરી શાસ્ત્રીજી મહારાજ નહીં, પછી એ પેઢીઓમાં આવી સેવાની ભાવના આવે જ ને. પણ જો જેમ પર્વતભાઈએ 16 કળશી અનાજ મહારાજને દુષ્કાળ વખતે આપેલું, પણ જ્યારે એમની વ્યવસ્થા ના થઈ મંદિરમાં, પણ એમને અવગુણ લીધો નહીં, અપેક્ષા રાખી નહીં, એમ ઘનશ્યામભાઈ અક્ષરધામ દિલ્હીની જમીનની મુખ્ય સેવા કરી, પણ એમની માટે વાહનની વ્યવસ્થા ન થઈ અથવા નથી, તો એમને કોઈ રીતે મંદિરનો અવગુણ આવ્યો નહીં કે મારી વ્યવસ્થા આજે કરી નહીં. અને આપણે હમણાં જો જાહેરાત થશે કે જેને અહીંયા કાલે પારાયણના છેલ્લા દિવસે પૂજનમાં બેસવું હોય, એ થાળ ભેટ ઓફિસમાં અહીંયા લખાવી દેજો ટેબલ ઉપર, અને લખાવો સેવા, અને ભગવાનનું કરું, અને તમારા સ્વભાવ ઉપર ઘસારો લગાવો હોય, અને કાલ પેલા જાહેરાતવાળા હોય અને એ જો એ નામ ના બોલે કાલે, તો બધા બુદ્ધિ વગરના ભેગા થયા છે. આ સંતોએ ધ્યાન રાખવું જોઈએ, એનાઉન્સમેન્ટ કોને આપવું કોઈને ભાન પડતી નથી, આવા નવા ડફોડ ભેગા થયા છે, કાગરિયા આવા ગમે તે બે ચાર કાગરિયા લઈને ઉભો રહે છે, કદાચ શાંતિ લખીને બેસતો હોય તો સારું, રઘવાયો થાય છે ને, કેટલું બોલે. અહીં જેટલી પારણ થયું ને એટલી પારણ ઘેરજીને પત્નીને કરે, અને પાછા ઘરે બે જણા ચલાવનારા મળે, લે તમારું નામ બોલ્યા નહીં, અને બહાર નીકળી પાછો કે આપણું નામ કોઈ બોલ્યું નહીં, લે તારું નામ ના બોલ્યું, કોણ હતો એનાઉન્સમેન્ટમાં? એટલે કે પેલો હતો, હવે જવા દે ને એવો જ છે, લો પાછા બે ભેગા થાય. પણ એ વખતે એમ સમજણ રહે, ભગવાનની ઈચ્છા, આજે મેં સેવા કરી છતાં મારું નામ ન બોલાણું તે મારું માન ટાળવા માટે શ્રીજી મહારાજ આજે આ પ્રસંગ ઉભો કર્યો છે, એવું એક વાક્ય જો અંદર ગોઠવાઈ જાય તો એ વખતે કેવી આંખ બંધ કરીને શાંતિથી સ્થિરતા રહે. પણ જો પૂજનમાં ના બોલ્યા તો કાલની આખી પારાયણ 1.5 કલાકની બગડે. હો ચાલુ કથાએ ગમે તેટલા સારા પ્રસંગો ચાલતા હોય ને, તો એ પ્રસંગમાં ચાલુ વિચાર શું રહે, સારું મારું નામ બોલ્યો નહીં, સારું મારું નામ બોલ્યો નહીં કહે. પણ ભાઈ ના બોલ્યો તો હવે આવતી પારણમાં બેસજે, તને ક્યાં ફેર પડે છે. પણ જો કહેવાનું શું કે આવું આપણા મનમાં એક નાની સેવા કરી હોય ને, તોય સામે અપેક્ષા રહી જાય છે. અપેક્ષાએ રહીત જે સેવા કરવી ને, એ બહુ જ મોટો ગુણ છે. તો આપણે બધાએ, અમારે ને તમારે બધાએ શીખવાનો છે કે ભગવાન અને સંત માટે તો આપણે સર્વસ્વ ન્યોછાવર કરવા જાય છે, હાથ જોડીને જેમ કેમ એમની સેવા મળી એ જ આપણના ભાગ્ય છે, એમ સમજીને જો આપણે સેવા કરીએ તો આવા ભક્તની કક્ષામાં આપણે આવી શકીએ. એટલે આવા ભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા, આજે પણ આવા ભક્તો આપણને જોવા મળે છે. અને સર્વસ્વ સમર્પણ, શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં હતા અને સામત પટેલ દર્શન કરવા માટે આવ્યા, અને મહારાજ કે પટેલ વ્યવહારે સુખી છો ને? તો કે હા મહારાજ, આપની ઘણી દયા. ફરી 2-4 મિનિટ પછી મહારાજે પૂછ્યું, પટેલ વ્યવહારે સુખી છો ને? તો કે હા મહારાજ, આપની દયા. પછી તો મહારાજ ઊભા થઈને બધું મંદિરનું બાંધકામનું કામ ચાલતું હતું ત્યાં નિરીક્ષણ કરવા માટે પધાર્યા. સામત પટેલ પોતે બુદ્ધિશાળી અને સાથે સાથે ભક્તરાજ એવા હતા, તે જરા અંતર્દ્રષ્ટિ થઈ અને સુખમણી સ્વામીને પૂછ્યું કે મહારાજ કોઈ વખત નહીં ને મને 2 વખત પૂછ્યું કે પટેલ આમ વ્યવહારે સુખી છો ને, તે વાત શું છે? ત્યારે સુખમુનિ સ્વામી કે જો શ્રીજી મહારાજને અત્યારે કડિયા અને મજૂરોના પગાર બહુ ચડી ગયા છે, તો એમને પૈસાની જરૂર છે, એટલે કદાચ તમને પૂછતા હશે કે વ્યવહારે સારું છે ને, તો એને સેવાની ઈચ્છા હશે. સામત પટેલ કે ભલે, એમ કરીને ત્યાંથી નીકળ્યા, સીધા ઘોડે સવાર થયા, ગામમાં જ ગયા, ખેતી વેચી દીધી, ઢોર વેચી દીધા, ઘર વેચી દીધું, અને 4,000 રૂપિયા નકદ લઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા. એટલે પાછું પેલું સમજવાનું, 400 તોલા સોના લઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા. મહારાજ પાસે કોથળો મૂક્યો. મહારાજ કે પટેલ આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? કે મહારાજ તમે આ મંદિરના કામમાં વાપરો, મજૂરોને બધાને ચૂકવી દો પૈસા, અને મંદિરનું કામ ચલાવો. પણ મહારાજ કે પટેલ આટલા બધા પૈસા તમે એક સાથે ક્યાંથી લાવ્યા? મહારાજને તો અંદાજ આવી ગયો કે આ ખેતીને ઢોરને ઘર વેચ્યું હોય ને તો જ આટલા પૈસા એક સાથે આવે, બાકી આવે ક્યાંથી? પણ મહારાજને, મહારાજ એમને કહ્યું કે એમાંથી તમે થોડાક પૈસા પાછા લઈ જાઓ. સામત પટેલ કે જો મહારાજ, અમે તો ગમે ત્યાંથી પેટ ભરી લેશું, અત્યારે આપ મંદિર બાંધો છો તો પૈસા તમે વાપરો અને આ સેવા

ત્યાંથી પોતાનો નોકરી ધંધો ગોઠવી લે, પણ કણમીનો છોકરો હોય એ નોકરી ધંધા વગરનો રહે નહીં, એવી કહેવાની એમની ભાવના હતી. એટલે કે મહારાજ તમે સેવા રાખો. મહારાજ બહુ રાજી થયા અને મહારાજે સામત પટેલના મસ્તક ઉપર બે હાથ મૂક્યા અને મહારાજે કીધું, પટેલ તમારી સેવા ખરેખરી થઈ ગઈ, અને યાવત ચંદ્ર દીવા કરો, પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી તમને લોકો યાદ રાખશે. જો આજે આપણે યાદ કર્યા કે નહીં સામત પટેલને, એવા જ હરિભક્તો આજે છે. 1994 સાલમાં પ્રમુખસાહી મહારાજ બેંગ્લોરમાં હતા અને લંડનથી ટ્રસ્ટી બોર્ડનો ફોન આવ્યો કે બાપા આવતા વર્ષે આપણે લંડનની મંદિરની પ્રતિષ્ઠા કરવી છે અને હવેલીનું કામ પણ ભેગું તમે આ કહો છો કે પૂરું થાય, પણ હવેલી તો કોઈ રીતે પૂરી નહીં થાય. અમે અત્યારે બધા ટ્રસ્ટીઓ અહીંયા બેઠા છીએ અને બધાએ ચર્ચા કરી કે આપણી પાસે એકાઉન્ટમાં કેટલા પૈસા છે એ જોયું, કેટલા હરિભક્તોની સેવા બાકી છે એ જોયું. એમ કરતાં જણાય છે કે કેવળ મંદિર પૂરું થશે એ પણ બહુ મહેનત કરશું, બહુ પુરુષાર્થ કરશું ત્યારે માંડ મંદિર થશે, હવેલી તો કોઈ હિસાબે પૂરી થાય એમ છે જ નહીં. એટલે એ તો સંકલ્પ મૂકી જ દેવો પડશે. સીએમ કાકાએ બધી વાત કરી અને સ્વામી ફોન ઉપર હતા. બાપા કે શાંતિથી વાત શરૂ કરી, કોણ કોણ બેઠા છે? સીએમ કાકા કે બાપા ચિત્તરંજન કાકા બેઠા છે, જશભાઈ બેઠા છે, આઈપી બેઠા છે, બધી વાતો કરી. સ્વામી કે શું વાત કરે છે, બધા વાત કરો. એટલે વારાફરતી સ્પીકર ફોન ચાલુ હતો એટલે આઈપીએ વાત કરી, જશ કાકાએ વાત કરી વડતાલવાળા આપણા, અને એમને ચિત્તરંજન કાકાએ બધી વાત કરી કે સ્વામી આવી પરિસ્થિતિ છે. બધાની વાત શાંતિથી સાંભળી 15-20 મિનિટ સુધી. અને પછી સ્વામી કે જો હવે હું બોલું ને બધા સાંભળો. સ્વામી કે પેલું ચાલુ કરો એટલે બધાને સંભળાય, એટલે કે સ્પીકર ફોન. બધા ટ્રસ્ટીઓ બેઠા હતા. સ્વામી કે જુઓ પહેલું જ વાક્ય. સ્વામી કે જુઓ, જે દિવસે મને મનમાં વિચાર આવ્યો કે લંડનમાં આપણે મંદિરને હવેલી બે કરવા છે, એ વખતે મારો ઉપલો માળ ખાલી નહોતો. પહેલું જ વાક્ય પાવરફુલ, મારો ઉપલો માળ ખાલી નહોતો. લાકડા ક્યાંથી આવશે, માણસ ક્યાંથી આવશે, પૈસા ક્યાંથી આવશે, બધું જ મારા મનમાં હતું. અને પૈસા ના હોય તો એક એક હરિભક્તોની જેની સેવા બાકી છે બધા હરિભક્તોને મળો કે સેવા પૂરી કરે. સ્વામી કે હું લંડન આવું ત્યારે કેટલા બધા હરિભક્તોના સગાવાલા મિત્રોને બધાને લઈને આવે છે દર્શન કરાવવા, તે બધાને એક એકને પકડી પકડીને મળો બધાને, અને બધાને પ્રેમથી વાત કરો કે આવું મોટું મંદિર થાય છે, તમે સેવા કરો. અને તમે વાત કરશો તો મહારાજ એના અંતરમાં વધશે, અને જોગી મહારાજનો સંકલ્પ છે બધા સેવા કરશે, થોડી થોડી મંદિર પૂરું થશે. પણ તમે લોકો જાઓ બહાર, લોકોનો સંપર્ક કરો, એ બધી વાત કરી. વચ્ચે સીએમ કાકા કે પણ બાપા એ બધું વિચારીએ છીએ પણ પૂરું થયું લાગતું નથી, આટલું બોલ્યા અને સ્વામીનું ટેમ્પરેચર રેઝ થયું. સ્વામી કે બધા બંગડી પહેરીને બેઠા છો, ના કેમ પૂરું થાય મંદિર, કે પથરા બધા છાતી ઉપર આવીને પડ્યા છે અને મંદિર ઉપર ચડતા કેમ નથી, કે આટલું બોલીને પોતે બોલ્યા. સ્વામી કે હું લંડન આવું છું. હવે લંડનનો કાર્યક્રમ હતો જ નહીં 94માં, બીજે વર્ષે 95માં સીધા પ્રતિષ્ઠામાં જવાના હતા, પણ આ પ્રસંગે સ્વામી બોલી ગયા, સ્વામી કે હું લંડન આવું છું, મહિનામાં જ લંડન આવું છું, મરદા બેઠા કરી દઉં ના શું પૂરું થાય મંદિર. અને પછી તો બાપા મહિના પછી ગયા લંડન, અને 4 મહિના લંડન રોકાણા, એક જ કાર્યક્રમ સવારથી ઉઠીને. શું કોઈ હરિભક્ત દેખાય ને અહીંયા આવતો? શું નામ? તો કે બાપા આસિત. ક્યાંનો છું? ડભાણનો. શું કરે છે અહીંયા? તો કે ના આપણે સ્ટોર છે, ન્યૂઝપેપર ને બધું વેચું છું. તારી આવક કેટલી? તો કે બાપા મહિને 4000 પાઉન્ડ જેટલી આવક, 3-4 હજાર પાઉન્ડ થાય. તે સેવા કેટલી કરી? તો કે બાપા મેં 10,000 પાઉન્ડની આપે કીધેલું સેવા કરી, પૂરી થઈ ગઈ. તો કે બાપા 1000 બાકી છે, ક્યારે આપવાનો? કે બાપા આપી દઈશ. સાંજે જો આજ કઈ તારીખ થઈ? 23. આજે હું છું અહીંયા, સાંજે લેતો આવું પૈસા. એક જ કાર્યક્રમ સવારથી ઉઠીને, બીજો કોઈ કાર્યક્રમ જ નહીં. જે દેખાણો અહીંયા આવ, શું છે, કેટલી સેવા, શું પગાર તારો. મેસિવ ફંડ રેઝિંગ પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મહારાજ, વન મેન શો, વન મેન આર્મી. 4 મહિના સુધી પ્રોજેક્ટ ચલાવ્યો પણ બધું ધમધમાટ પૂરું કર્યું. અને છેલ્લે એમને પણ અંદાજ આવી ગયો કે હજી પણ વધારે નાણાકીય જરૂર પડશે. એટલે મુખ્ય મુખ્ય હરિભક્તો બધાને બોલાવ્યા, જે ધનાઢ્ય હરિભક્તો હતા એમને પણ બોલાવ્યા. અને સ્વામી કે તમે વગર વ્યાજની લોન મંદિરને આપો, મંદિર તમને 2-5 વર્ષે પાછી લોન ચૂકવી દેશે, અને 2-5 વર્ષ દરમિયાન એ તમારું જે બેંકનું વ્યાજ થાય એટલી તમારી સેવા થઈ ગઈ. તમે જે લોન આપો એ વગર વ્યાજની લોન મંદિર તમને પાછી આપી દે, અને એનું વ્યાજ જેટલું તમારું ગયું એટલી તમારી મંદિરની સેવા ઓવર અ સ્પેન ઓફ 2 or 5 years. એટલે બધા હરિભક્તો રાજી થયા, બધા સેવા કરી. એમાં ચંદુભાઈ દાલિયા છે આપણા, ચત્રભૂત દાલિયાના દીકરા, એમણે 500,000ની તો સેવા કરેલી, 5 લાખ પાઉન્ડની, અને બીજા 5 લાખ પાઉન્ડ એમને લોનમાં આપ્યા. એ સમજો, 5 લાખનો આંકડો બોલીએ છીએ એટલે 5 લાખ રૂપિયા 5 લાખ પાઉન્ડ બે હરખા નથી. આ તમે હસ્યા તો તમે પાઉન્ડના રૂપિયા કર્યા એટલે તમે હસો છો, પાઉન્ડના રૂપિયા ના કરો ને તોય સરખા નથી, એ ખબર પડી. પાઉન્ડના રૂપિયા કરો તો 1 પાઉન્ડના તો સીધા 70, 72, 75 કે 76 હશે, અત્યારે તો 80 હશે, તો એ 1 ના 80 તો ખરા જ, પણ તોય 5 લાખ પાઉન્ડ એ 5 લાખ રૂપિયા કરતા વધે. કારણ કે 1 પાઉન્ડની સામે 1 રૂપિયો મૂકો
તો ભારતમાં એક રૂપિયો તમે ચૂકવો ને જે વસ્તુ તમને મળે

એના કરતા 10 ગણી વસ્તુ ઇંગ્લેન્ડમાં 1 પાઉન્ડની મળે છે. એટલે 1 પાઉન્ડનો જે પરચેઝિંગ પાવર છે, એનો જે બાઇંગ પાવર છે ને, 1 રૂપિયા કરતા વધારે છે. ખ્યાલ આવ્યો? એટલે 1 ને 80 ના કરો ને તો એની કિંમત 10 ગણી છે, અને 1 ને 80 કરો તો 80 × 10 800 ગણી કિંમત થઈ જાય એની. એટલે બહુ મોટી વસ્તુ થઈ જાય. તો કે સારું સ્વામી, બધા લોન આપી મંદિરને, સ્વામી બધા વિચરણ કરીને પાછા બીજે વર્ષે 95માં ગયા સ્વામી લંડન. મોહનભાઈ કોલરોમાં ત્યાં ઉતારો હતો, 10-1 દિવસ બાકી હતા પ્રતિષ્ઠાના. સ્વામીએ ચંદુભાઈને બોલાવ્યા, સાહેબ કે ચંદુ મારે તારા ઘરે રહેવા આવું છે. ચંદુભાઈ બહુ રાજી થઈ ગયા, કહો સ્વામી મારા ઘરે તમારે રહેવા આવું છે. તરત કે બાપા બહુ સારું, કે ક્યારે? સાહેબ કે શાંતિ તારા ઘરે રહેવા આવીએ. હા બહુ સારું. તરત બહાર જઈને એમના વાઈફને એમને ફોન કર્યો કે બાપા એમ કહે છે કે આપણા ઘરે રહેવા માટે આવું છે. ઘરે બધા નિષ્ઠાવાન સત્સંગી એટલે બધા રાજી થઈ ગયા. તરત ઘરની બધી સાફસૂફી કરીને બીજું ત્રીજું કર્યું, કારણ કે આ તો રાજાધિરાજ કે એકલા આવે, આ તો બધો રસાલો ભેગો હોય, 25 સંતો ભેગો હોય, 50 સંતો ભેગા હોય. તમને એમ થાય કે પ્રભુ સાહેબ મારા ઘરે પધરામણી કરે, પણ પધરામણી કરે ને તો ફેં પાડ દે. હા, એ 10 દાડા સુધી ઘર ઉલટ સુલટ થઈ જાય, ખબર છે? પ્રમુખ સ્વામી આવવાના હોય એટલે, કારણ કે આ તો ભાઈ રાજાધિરાજ સ્ટેટસ છે બધું. એ આવે એટલે તમારે પાર્કિંગ ક્યાં કરે, તમારી ગલી મઢું લીવા ને એમાં દર દિન 10 ગાડીઓ ઘૂસે ખારે. પણ જો ચંદુભાઈ જાણ બધાએ સાફસૂફી કરી, ઘરની બધું ઓકે કરી નાખ્યું, અને એમના વાઇફ ને દીકરાઓને બધા બાજુના એમને પાડોશીના ઘરે ઉપલા માળે રહેવા ગયા, આખું ઘર ખાલી કરી નાખ્યું સંતો અને હરિભક્તો માટે. સ્વામી ત્યાં રહ્યા અને રોજ પછી ત્યાં બધા હરિભક્તોને મળતા, બધો કાર્યક્રમ ચાલતો, પછી પ્રતિષ્ઠા ઉત્સવનો કાર્યક્રમ બધો નક્કી થતો, મીટિંગો થતી. પ્રતિષ્ઠા ઉત્સવને 3 કે 4 દિવસ બાકી હતા. એક દિવસ રાત્રે આરામમાં જતા હતા, સ્વામી કે ચંદુ ક્યાં છે? તમે ખૂણામાં જ ઊભા હતા. એને બોલાયા નજીક, એમની ઉંમર લગભગ 45-50 વર્ષની હશે. અને સ્વામી તો તું કરે એટલે બોલાય, બહુ નાનો હતો, ચડ્ડી પહેરતા, ત્યારથી બાપાને ખોળા મોટા થયેલા છે. એના ફાધર ચત્રબુદ્ધાલિયા મૂળ આફ્રિકા, અને ત્યારથી બધા નિષ્ઠાવાન હરિભક્તો. તે નજીક આવ્યા ને પછી બધા સંતોને આમ સ્વામીએ બહાર મોકલ્યા, અને સ્વામીએ ચંદુભાઈના ખભા ઉપર હાથ મૂક્યો. પોતે તો આમ બેઠા હતા પલંગ ઉપર, ગાતરી બાજુ પર કાઢીને, સાહેબ કે ચંદુ મને મનમાં એક વિચાર આવે છે. કહું? ચંદુભાઈ કે હા સ્વામી. કોને? સ્વામી કે પેલી તે જે લોન આપી છે ને મંદિરને, તો કે હા, એ તું સેવા કર નાખ. ચંદુભાઈ તો આમ ધ્રુજી ગયા, આમ ચક્કર આવી ગયા 2 મિનિટ, કારણ કે એને ખબર હતી, એક તો પોતે તે સખત દેવામાં હતા, અને 95માં જબરજસ્ત ઇન્ટરનેશનલ રિસેશન હતું, આંતરરાષ્ટ્રીય મંદી હતી, એમાં રિયલ એસ્ટેટમાં તો જબરજસ્ત મંદી હતી 95 થી 98. અને તમે ઇતિહાસ તપાસો BAPSનો, તો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે જે જે શહેરમાં શિખરબદ્ધ મંદિર બાંધતા હોય ત્યાં હરિભક્તો મંદિર ચાલુ હોય. તમે જોજો, કટોકટીમાં જ બધા સેવા કરતા હોય છે. એ જ વખતે એનું ખમીર બહાર આવે ને, એ ખમીર બહાર લાવવા માટે ભગવાનને સંત આવી પરિસ્થિતિ ઊભી કરે. એ તમે તમારી સ્થિતિ સારી હોય ને સેવા કરો, એની કરતાં તમારી સ્થિતિ કફોડી થાય ને બગડેલી હોય ને એમાં સેવા કરો ને, એમાં તમારા અંતરમાં ઘણો બધો ફેરફાર ભગવાનને સંત કરી નાખે. નિષ્ઠાનું લેવલ વધારી દે, સમર્પણનું લેવલ વધારી દે, સમજણનું લેવલ વધારી દે, આ બધું ભગવાનને મોટા પુરુષનું બધું એનું કર્તવ્ય છે. જબરજસ્ત રિસેશન અને બધી પ્રોપર્ટીઝ એમને બાય કરી રાખેલી, તે રૂપિયાના 40 પૈસા ચાલતા હતા રિયલ એસ્ટેટમાં. હવે એક જમીન કે મકાન વેચાય આવી પરિસ્થિતિમાં, ખરીદી તો લીધેલા પણ વેચ્યા તો રૂપિયાના 40 પૈસા થાય, શું થાય? લાખો પાઉન્ડની પ્રોપર્ટી હોય એના રૂપિયાના 40 પૈસા થાય તો શું થાય? ગામ છોડવું પડે કે નહીં? આવી પરિસ્થિતિ. એટલે એક બાજુ બે ના ના પાડી શકે, કહો સ્વામી પોતે સાક્ષાત આપણા ઘરે બેઠા છે, બાપા જેવા પુરુષ માંગે ને આપણે ના કેમ પાડીએ? અને બીજી બાજુ મનમાં મૂંઝવણ, જો કે અત્યારે હા એટલો શબ્દ બોલું એટલે માથે વાળ છે એટલું દેવું થઈ જાય, અને 10 વર્ષ સુધી આમ માથું ઊંચું નહીં થઈ શકે એવી પરિસ્થિતિમાં આવી જઈશ, એને ખબર હતી. એટલે મૂંઝાઈ ગયા. સ્વામી ફરી વખત માથા ઉપર હાથ મૂક્યો, સ્વામી કે ભલે તું મને વિચારીને કહેજે, કાલે કહેજે. અને ભગવાન અને સંત છે ને જ્યારે અઘરી કસોટી કરે ને ત્યારે એવા ટાણામાં કરે ને, કટોકટીમાં આમ ધ્રુજાઈ નાખે તમને. પછી એ સાધુ હોય કે હરિભક્ત હોય, એ કસોટી કરવા બેસે ને ત્યારે ભૂખા કાઢ નાખે સ્વામી, તો મન આમ આઘું પાછું આકુળ વ્યાકુળ કરી નાખે. પણ એ જાણે, એ સમજે છે કે કીડી ઉપર સીધો લાડવો ના મૂકે, ભભરાઈને મૂકે, પણ અમુક વખતે ભભરાવે, થોડું વધારે થાય ને તોય દબાઈ જઈએ. પણ એ વખતે ભાઈ ચંદુભાઈ તો બહાર ગયા ને સ્વામી તો આરામમાં ગયા, અને બહાર પછી બાજુના મકાનમાં ત્યાં ગયા, ત્યાં આખું ફેમિલી બધા રહેતા હતા, આમ ઉદાસ ફરતા હતા. ચંદુભાઈના વાઈફે એમને પૂછ્યું કે કેમ આમ ઢીલા ફરો છો, મોઢું કેમ ઉદાસ છે? તો કે કંઈ નહીં. તો કે ના ના, તમે આમ ઢીલા ફરો છો, બાપા સાક્ષાત આપણા ઘરે બેઠા છે ને તમે આમ ઢીલા ફરો છો. એટલે ચંદુભાઈ કીધું કે એક પ્રસંગ બની ગયો. એટલે શું? એટલે પતિ પત્ની બંને અંદર ગયા, અને પછી ચંદુભાઈ એમના વાઈફને આખો પ્રસંગ કહ્યો કે આવો પ્રસંગ બન્યો ને સ્વામીએ મને આ કહ્યું. એના વાઈફે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તમે સ્વામી બાપાને શું વાત કરી, હા પાડી શું કર્યું? ચંદુભાઈ કે ના, હું હા ના પાડી શક્યો. આટલું બોલ્યા અને ચંદુભાઈના વાઈફે કહ્યું
કે સ્વામી જેવા સાક્ષાત પુરુષ, આપણે એનો મહિમા કહીએ છીએ કે ભગવાનના અખંડધારક સંત છે, અનંત કોટી બ્રહ્માંડના જીવને શ્રીજી મહારાજનો હાથ આમ રાખીને જમાડે છે. આજે એક દિવસ એમનો હાથ આપણી સામે આમ થયો હોય અને તમે મૂકી ના શક્યા, ધિક્કાર છે. આ તમારું ભક્તપણું લાજે છે. અને બધી મહિમાની વાતો કરી અને આ સામત પટેલના પ્રસંગો કીધા અને આશાભાઈ ઈશ્વરભાઈ શાસ્ત્રી મહારાજની કેવી ટાણાની સેવા કરેલી, બધા પ્રસંગો કયા અને મેરેથોન કથા શરૂ થઈ. તે અડધો પોણો કલાક કલાક થયો. ચંદુભાઈ કે સારું ચલો કાલ વિચારશું, વિચારશું નહીં કે હા જ પાડવાની છે. અને છેલ્લે તો એકદમ ભાવમાં આવીને ચંદુભાઈના વાઈફે ચંદુભાઈને કહ્યું કે બહુ બહુ તો તમારે શું કરવાનું હતું, મને ને આ બે દીકરાઓને બજારમાં વેચી દેવાના તો એટલું જ કરવાનું હતું ને, પણ બાપાને તમે હા કેમ ના પાડી શક્યા, ગમે તે થાય પણ સ્વામીને હા પાડવાની. અને તમે કાલ પહેલા સવાર ઉઠે એટલે હા પાડી દેજો. તો કે સારું, એમ નહીં કે તમે આ પ્રસંગ સાંભળો. એમ કહીને એક પછી એક પ્રસંગ કાઢ્યો અને જેટલી કથા બધી સાંભળેલી, કારણ કે કાર્યક અને સત્સંગ સૌરભ હાથમાં આવી ગયું હશે, તે સમર્પણના સેવાના બધા પ્રસંગો ઠપ કરી દીધા રાત્રે. તે મેરેથોન કથા રસોડામાં ચાલી, પ્લેટફોર્મની બાજુમાં ઉભા ઉભા. તે સવારે કુકડો બોલ્યો 5 વાગ્યા સુધી. ચંદુબેન જોકા અને વાઈફ હાથ ખેંચીને કાચી કથા ચાલુ કરે. એક જ વાત, સ્વામી બાપાને હા પાડો, આ જે આપણું થવાનું એ થાય, રોડ ઉપર આવી જશું, ભીખ માંગશું, ગમે તે કરશું, પણ સ્વામી બાપા બોલ્યા છે એમનું વચન હેઠું નહીં પડવા દેવાનું. અને ભગવાન અને સંત ક્યાં લઈ લેવાના છે? તમે ભક્તોના પ્રસંગો જો, એને આપણી આ પરીક્ષા જ કરે છે, આપણા ભક્તપણાની આ પરીક્ષા છે. આપણે પાછું નથી પડવું, ફેલ નથી થવું, એમને આપી દેવું છે. એટલા બધા બળના શબ્દો કયા, ચંદુભાઈ તૈયાર થયા. સવારે 5 વાગી ગયા ત્યારે હોવાનું તો હતું નહીં, ધોઈને પૂજા કરી લીધી. અને પ્રમુખ સ્વામી મારા 6:30 જાગે ત્યારે સેવક સંતની ભેગા બેડરૂમમાં અંદર ગયા, ચંદુભાઈ ભેગા. અને સ્વામીને આમ સેવક સંત આમ બેઠા કર્યા પથારીમાં, આમ ધ્યાન કરતા હતા સ્વામી ત્યાં. ચંદુભાઈ ખાટલામાં જ્યાં આગલે દિવસે રાત્રે બેઠા હતા નીચે ત્યાં બેઠા. અને સ્વામી આંખ ખોલીને પહેલી નજર પડીને ચંદુભાઈ બેઠા હતા. સાંકે લે ચંદુ અત્યારમાં આવ્યો? કે હા બાપા. સાંકે શું બોલ? એ કે બાપા, ગઈકાલ તમે વાત કરેલી ને કે પેલી તે લોન આપી છે, તું સેવા કર નાખ. સાંકે હા. તો કે બાપા હું સેવા કરી દઈશ, આપ રાજી થજો. આટલું બોલ્યા અને સ્વામી જે અંતરથી ઉલટ આવી ગઈ, બેઠા બેઠા સીધા ચંદુભાઈને ભેટ્યા. એકદમ ગાતરી બાજુ પર પડેલું, ઉઘાડા શરીર હતા, ગાર્ડન ફ્રેશ રાજીપો, સવારના પહોરમાં ગાર્ડન ફ્રેશ રાજીપો. સીધું ભેટ્યા, માથે હાથ મૂક્યા, ગાલ ઉપર હાથ ફેરવ્યા, ખભા ઉપર બધે હાથ ફેર્યા ચંદુભાઈને. અને જે શ્રીજી મહારાજે સામત પટેલને શબ્દો કીધેલા, એ જ શબ્દો પ્રમુખ સ્વામી મહારાજે ચંદુભાઈને કીધા કે ચંદુ, તારી સેવા ખરેખરી થઈ ગઈ. અને યાવત ચંદ્રો દિવાકરો થઈ ગયું, પૃથ્વીનું પટ રહેશે ને આ સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી લોકો તારે સેવાના ગુણગાન ગાશે. જો આજે 10 વર્ષ પછી આપણે યાદ કર્યા કે નહીં, 10 શું 1000 વર્ષ પછી પણ ચંદુભાઈ લોકો યાદ કરશે, કારણ કે એમને આ સેવા કરી છે, મોટા પુરુષના આશીર્વાદ છે. અને પછી એટલા રાજી થઈને આશીર્વાદ આપ્યા, ધબ્બા માર્યા. પાછા પથારીમાંથી સેવક સંતો બેઠા કરે ને ઉભા થયા, ઉભા ઉભા પાછા ચંદુભાઈને ભેટ્યા, ફરી વખત આશીર્વાદ આપ્યા કે તારી અદભુત સેવા થઈ ગઈ. અને પછી તો પોતાના નિત્યક્રમમાં પરોવાયા, પૂજા બધી કરી લીધી, નાસ્તો કરવા બેઠા ત્યારે ચંદુભાઈ સામે બેઠા હતા. અને ચંદુભાઈ પછી તો એકદમ આનંદમાં આવી ગયા. પછી હસતા હસતા સ્વામીને કે બાપા, ગઈકાલ રાતે તમારી પાસે હું બોલી ના શક્યો, પણ પાછો ઘરે ગયો તે આખી રાત કથા વાર્તા સાંભળવી પડી. સ્વામી કે શું થયું? બાપા નાસ્તો કરતા હતા, બધા સંતોરી ભક્તો બેઠા હતા. સાંકે શું થયું? કે એ કે બાપા, પછી તો ઘરે જઈને આવી બધી વાત કરીને મારા પત્નીએ પછી આવી રીતે કથા ચાલુ કરી. એમ કહીને આખો પ્રસંગ કયો. સ્વામી કે તો સારું કહેવાય, કથા વાર્તાનું આખી રાતનું મેટર એક સાથે મળે, 5-7 કલાકનું બધું ઘણું મેટર ભેગું કરી રાખ્યું કહેવાય. કે પણ બાપા બહુ રાજી થયા, આશીર્વાદ આપ્યા. પછી ચંદુભાઈ કે બાપા, ખરેખર પત્નીએ બળ આપ્યું, મારા વાઈફે. મારા મનમાં હતું કે સેવા કરી નાખું, પણ બળ નહોતું આવતું, પણ મારા વાઈફે બળ આપ્યું એટલે બધું થઈ ગયું. અને આખી રાત બધી કથા વાર્તા ચાલી એટલે અંતરમાં એમ થઈ ગયું કે નાના કરી જ નાખવું છે. તે સ્વામી શું કે ખબર છે? સ્વામી કે તે મને સવારના પહોરમાં એને કહ્યું કે આ લોનની હું સેવા કરી નાખું, ત્યારે મને વિચાર આવ્યો કે આ ખંડાલાનો ઘાટ છે ને, ગાડી એક એન્જિને ચડે નહીં, આ પાછળ બીજું એન્જિન લાગ્યું હોવું જોઈએ. કે સ્વામી કે મને વિચાર આવ્યો કે ખંડાલાનો ઘાટ એક એન્જિને ગાડી ચડે નહીં, આ પાછળ બીજું એન્જિન લાગ્યું હોય ને તો આ ઘાટ ગાડી ચડે, બાકી ટેકરો ચડે ભાતી નહીં. કે આ ગાડી એમને એમ ટેકરો ના ચડે. કે પણ સ્વામી બહુ જ રાજી થયા, આશીર્વાદ આપ્યા, થાળમાંથી પ્રસાદ આપ્યો. સ્વામી કે તમારા કુટુંબમાં બધાનું આ સેવાય કરીને કલ્યાણ, અને આને આ દેહે મહારાજ અક્ષરધામમાં બધાને બેસાડી દેશે. ખૂબ આશીર્વાદ આપ્યા અને થાળમાંથી પ્રસાદ આપ્યો. અને પછી જ્યારે પ્રતિષ્ઠાનો અવસર આવ્યો, આજની તારીખમાં પણ તમે સ્વામિનારાયણ પ્રકાશ વિશેષાંક લંડન પ્રતિષ્ઠાનું ખોલીને જોજો કે પ્રમુખ સ્વામી મહારાજની બાજુમાં લાલકૃષ્ણ અડવાણી હતા, રાષ્ટ્રીય નેતા ભાજપ, એમની બાજુમાં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત, એમની બાજુમાં ભૈરવસિંહ શેખાવત મુખ્યમંત્રી શ્રી રાજસ્થાન, અને એમની બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજે ચંદુભાઈને બેસાડેલા.
અને પેલો ગોર વિધિકરણ પ્રમુખ સાહેબ ચાંદલો કરે, સ્વામી એમનામાંથી વાટકી લે, અડવાણીજીને ચાંદલો કરે, કેશુબેન ચાંદલો કરે, ભૈરવસિંહ શેખાવતને ચાંદલો કરે, ગોળ ફરીને ચંદુબેન ચાંદલો કરે. પેલા નાળા છડી બાપાને બાંધે તો સ્વામી નાથમાંથી નાળા છડી લે અડવાણીને બાંધે, બીજી નાળા છડી કેશુબેન બાંધે, ત્રીજી આમને ભૈરવસિંહને બાંધે, ચોથી ચંદુબેન બાંધે. બધી વિધિ સ્વામી એમની ઉપર કરે. આરતી પણ ઉતારડાવી સ્વામીએ, બહુ જ રાતી થઈને પછી બધા બાપા ને બધા મહાનુભાવો ત્યાં હવેલીના ઉદઘાટન નિમિત્તે પધાર્યા. હવેલી પણ ભવ્ય તૈયાર થઈ ગઈ, જબરદસ્ત હવેલી છે, 5000 માણસ બેસે એવી પિલરલેસ, અને આમ આજુબાજુ આમ 2000 તો હાથીના મોઢા છે કાર્વિંગ કરેલા. ફરી એક જયારે લંડન જાઓ ત્યારે તમે જોજો એટલી ફાઇન હવેલી છે. અને તે હવેલીનું ઉદઘાટન પ્રસંગે સ્વામી ત્યાં પહોંચ્યા, નાળાછડી બાંધેલી હતી, શાંતિપાઠ થયો, ઠાકોરજી સેવક સંતના હાથમાં હતા, અને નાળાછડી આમ ખોલવાની હતી. અડવાણીજી ને કેશુભાઈ બાજુ ઊભા હતા, સ્વામી આમ પાછળ જોયું, અને ચંદુભાઈ આમ બાજુ ઊભા હતા, સ્વામી આમ હાથ લાંબો કરી આમ પાછળથી ચંદુભાઈનો હાથ પકડીને વચ્ચેથી આગળ લાવ્યા, અને નાળાછડીનો એક છેડો બાપાએ પકડ્યો અને એક છેડો ચંદુભાઈના હાથમાં આપ્યો, અને બંને જણાએ હવેલીનું ઉદઘાટન કર્યું. અને પછી આમ ઠાકોરજીનો પહેલો પ્રવેશ થયો, અને સ્વામી અંદર પ્રવેશ પછી પહેલો જ પગ મૂક્યો જમણો, એટલે આમ હવેલી સામે ઊંચું જોયું, ભવ્ય કાર્વિંગ ને બધું જોયું, આમ રાજી થઈ ગયા કે વાહ. અને પછી પહેલું જ વાક્ય બોલ્યા કે વાહ ચંદુની હવેલી. એવી સેવા, 1 મિલિયન પાઉન્ડ એટલે સાહેબ કે વાહ ચંદુની હવેલી છે. પણ જો આવા રાજી થઈ ગયા ચંદુભાઈને આ પ્રસંગ તમે એમની પાસે જ સાંભળો ને તો આ તો આપણે 10 મિનિટમાં પતાયો, પણ આ પ્રસંગ 1.5 કલાક ચાલે એમને, એટલા કેફમાં ફરજ એક બધી. પછી તો 3-4 વર્ષ સુધી ભયંકર તકલીફ રહી, કે રાતોરાત કઈ બધી તકલીફ દૂર નથી થઈ જતી, ભગવાનને સંત કસોટી કરે એટલે પૂરેપૂરી કરે. 5-6 વર્ષ સુધી બહુ તકલીફ રહી, પછી પાછી ધીમે ધીમે ભાવ ઉચકાતા થઈ ગયા, બધું ગોઠવાઈ ગયું. અત્યારે તો બધી રીતે સાનુકૂળ છે, સારી સેવાય કરે છે, દિલ્હી અક્ષરધામમાં ઘણી સારી સેવા કરી, પણ મોટા પુરુષને ટાણે રાજી કરી લીધા. ભાઈ ચંદુભાઈ હસતા હસતા કે આ પ્રસંગ કહેતા હતા ત્યાં લંડનમાં હરિભક્તોની શિબિરમાં, પછી હસતા હસતા કે મારે સેવા કરવી જ પડે ને, કે બાપા 74 ની 78 ની સાલમાં આવતા લંડન, 77 ની સાલમાં બધે, ત્યારે કેમ બધા બાળમંડળ આમ ખૂણામાં બેઠા હોઈએ, અને સાંઈ બાબા પૂજા કરવા આવે ને તિલક ચાંદલો કરે પૂજામાં પોતે, પછી આમ જોઈ અને મને નજીક બોલાવે. અમે તો કે ચડ્ડી પહેરીને આમ બેઠા હોય ખૂણામાં, હું દોડીને નજીક જઉં અને સાંઈ બાપા પોતે તિલક ઘસી અને મને ચાંદલો કરી દેતા. 25 દિવસ રોકે ને તો 25 દિવસ અને ચાંદલો કરી દે. પછી હસતા હસતા કે હવે મને સમજાણું, પણ તે તાર ચાંદલો શું કામ કરી દેતા હતા, એ મોટો કરવાનો હતો, કે આજે મોટો ચાંદલો કરવાનો હતો ને એટલે તે તાર ચાંદલો કરી દેતા હતા કે. પણ આ તો હસતા હસતા પોતે વાત કરતા હતા, પણ કે સાંઈ બાબા પધરામણી થાય ને તો ગાડીમાં બેસે અને મને દૂર ઉભેલો જોયો ને, તો હું તો નાનો હતો 7-8-10 વર્ષનો હોઉં, પણ આમ દૂર ઊભો તો મને બોલાવે, અને પછી મને પૂછે આ સ્કૂલે જવાનું છે, તો હું કહું કે નાના સ્વામી આ સ્કૂલે નથી જવાનું, આ તો રજા, ચાલ મારી સાથે. તો પધરામણીમાં પોતાની સાથે મને ગાડીમાં ખોડામાં બેસીને પધરામણીએ લઈ ગયા છે પ્રમુખ સ્વામી. આવી રીતે મને લાભ આપ્યો નાનપણથી, પછી માંગે મારે આપી જ દેવું પડે ને. પણ જો આ તો મોટા પુરુષની રીત છે, હેત કરવાની રીત, સેવા સમર્પણમાં જોડાવાની રીત. પણ જો કહેવાનું શું કે આવા ભક્તો આજે પણ છે કે પોતાનું સર્વસ્વ સમર્પણ ભગવાન અને સંત માટે કરી દેતા હોય છે, તો આવા હરિભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા, આજે પણ આવા હરિભક્તો જોવા મળે છે. અને આવી સેવા અને પાછી સાથે સાથે એવી સમજણ, એવી અંતરમાં સમજણ પણ દ્રઢ. આ તો આપણે સેવા સંબંધી બધા અનેક દ્રષ્ટિકોણ જોયા, પણ સમજણ પણ હરિભક્તોની એવી કે કદાચ જો સેવામાં ચૂક થઈ ગઈ હોય તો પોતે એવી અંતરદ્રષ્ટિ પણ કરતા, જેમ યોગીજી મહારાજે યોગી ગીતામાં સ્મૃતિ કરી છે કે રૂડાભાઈએ બળદ ન દીધા તો બહુ બળતરા થઈ. એ પ્રસંગ આપણે આખો જાણીએ છીએ કે મહારાજ ગઢડામાં જયારે મંદિર બાંધતા હતા, રૂડાભાઈના 2 બળદ સરસ જોયા, મહારાજ કે આવા બળદ અમારી માટે હોય તો જોજો, તો કે આ મહારાજ જોઈશ. રૂડાભાઈને ન આપવા એવું નહોતું, પણ જરા ક્લિક ના થયું પેલું કે આ મહારાજ માંગે છે તો જોવાના જ છે, બીજા બળદ તો એ મારા માટે જોઈશ, અત્યારે આ તો આપી દઉં, પણ એવું જરા સ્ટ્રાઇક ના થયું. પછી તો શોધતા રહ્યા, મહારાજ કાયમ યાદ કરાવતા, રૂડાભાઈ અમારા બળદનું શું થયું. એમ કરતા કરતા વર્ષો વીતી ગયા, અને આ બાજુ ગઢડાનું મંદિર બંધાઈ ગયું, વર્ષો વીતી ગયા, શ્રીજી મહારાજ ધામમાં ગયા, અને આ બાજુ રૂડાભાઈને પસ્તાવો શરૂ થયો કે ઓહો આ 2 બળદ શ્રીજી મહારાજે માંગ્યા હતા હું આપી ના શક્યો, અને મને એ વખતે બુદ્ધિ ના સૂજી કે મહારાજને શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન પોતે પૃથ્વી ઉપર પધાર્યા, અમને અમને આટલો લાભ આપ્યો, કલ્યાણ કરવા માટે પધાર્યા, અને આ 2 બળદ હું મહારાજને ના આપી શક્યો. એટલો બધો મનમાં પશ્ચાતાપ થયો ત્યાં હદ નહીં. અને ગઢડામાં ત્યાં કોઠારી મહાપુરુષ દાસ હતા, એમને જઈને મળ્યા કે સ્વામી અંતરમાં બહુ બળતરા રહે છે, ત્યારે મહાપુરુષ દાસે કહ્યું કે અત્યારે ત્યાં વડતાલના આચાર્ય રઘુવીરજી મહારાજ છે, એ ભગવાનનું સ્વરૂપ કહેવાય, મહારાજના રાજીપા વાળા છે, એને જઈને તમે એક બળદની જોડ આપી દો, એટલે મહારાજને પહોંચી ગઈ. સારામાં સારી બળદની જોડ લઈને એ આપવા માટે વડતાલ ગયા, અને પછી વિચાર આવ્યો કે ના ના એક નહીં, સવાઈ બધું કરી નાખું, બમણું કરી નાખું, 4 ગણું કરી નાખું,
12 જોડ બળદ ની લઈને વડતાલ ગયેલા રૂડાભાઈ. અરે 12 જોડ બળદ એ રઘુરજી મહારાજ ના હાથમાં આપ્યા, અને ત્યારે રઘુરજી મહારાજ એમને ખૂબ આશીર્વાદ આપ્યા અને લેખિત પણ આપ્યું કે તમારી આ સેવા અદભુત છે. પોતાના અંતરમાં ઘણી શાંતિ પણ થઈ, પણ તોય જે પેલો 10% જે કાંટો એ નીકળ્યો નહીં. 10% તો મનમાં દુઃખ રહ્યા કરતું કે આડું બધું બરોબર, 12 જોડ બળદ ની સેવા કરી દીધી, રઘુરજી મહારાજ રાજી થયા, મહાપુરુષદાસ જેવા કોઠારીની આજ્ઞાથી કરી, પણ તોય શ્રીજી મહારાજ સદેહે પૃથ્વી ઉપર હતા, એમના હાથમાં તો હું બળદની રાસ આપી શક્યો નહીં, એ તો એક રહી જ ગયું, બળતરા રહેતી હતી. ત્યારથી પોતે દર વર્ષે એક બળદની જોડ વડતાલ આપતા, અને રૂડાભાઈ પોતાના વિલમાં લખતા ગયા કે મારા વંશજમાં આ પૃથ્વીનું પટ રહે ત્યાં સુધી દર વર્ષે એક બળદની જોડ વડતાલ મંદિરે આપી. તે આજે 200 વર્ષથી રૂડાભાઈની 6ઠી પેઢી ચાલે છે, એ એક બળદની જોડ વડતાલ મંદિરે આપે છે. જો એક સેવાની ચૂક થઈ ગઈ પાછળ કેટલી મોટી વાત બની જાય, પણ જો એ ભક્તને હૃદયમાં અંતર્દ્રષ્ટિ હતી, ચલો સેવા તો ચૂક થઈ જાય, સ્વભાવ પ્રકૃતિ પૂર્વના સંસ્કાર ઘણું બધું કામ કરી જાય, પણ આપણે ભક્તપણું છે ને કે એક અંતર્દ્રષ્ટિ રહી, એક ભાવના રહી, અને આવી ભાવના અને આ વિલ કરતા ગયા. પણ એ 1992 સુધી નિયમિત બળદની એક જોડ આપી, પછી તો આ 6ઠી પેઢીએ બધો પ્રગટનો સત્સંગ થયો, વચનામૃતમાંથી સત્પુરુષનો મહિમા સમજાણો, અને ચાલુ યોગી શતાબ્દી મહોત્સવે રૂડાભાઈની 6ઠી પેઢી એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે 2 ફર્સ્ટ ક્લાસ શણગારેલા બળદ લઈને એ લોકો આવેલા, અને બધા 28-30 જણા બધા પુરુષ સભ્યો બધા હાજર હતા, અને સર્વસ્વ બાપાને ઉતારે આવ્યા, અને સાંઈ બાપાને બધી અગાઉથી સંતોએ વાત કરી રાખેલી. બાપા ઉતારામાંથી સ્પેશિયલ બહાર આવ્યા, સભામાં જતા પહેલા બંને બળદને ચાંદલા કર્યા, અને તે વખતે રૂડાભાઈના જે સીધા વંશજ હતા એણે બે બળદની જોડ પ્રમુખ સાંઈ મહારાજના હાથમાં આપી, અને આમ બે આંખમાં આંસુ સાથે હાથ જોડીને બોલ્યા કે બાપા 6ઠી પેઢીએ આજે શ્રીજી મહારાજે હાથો હાથ બળદ લીધા, એવું અમને આમ અંતરમાં પ્રતીતિ આવે છે. અને ખરેખર બન્યું એવું કે 28-30 જણા જે પુરુષ સભ્યો હાજર હતા એમાંથી 5-7 જણાને તો પાછળથી એ લોકોએ પોતાના કુટુંબીજનોને વાત કરીને સંતોને વાત કરી કે જ્યારે અમારા ભાઈઓએ બળદની રાસ શ્રીજી પ્રમુખ સ્વામી મહારાજના હાથમાં આપી ત્યારે સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ અમને શ્રીજી મહારાજના દર્શન થયેલા. એમના વંશજો અત્યારે પણ વાત કરે છે, પણ જો 6ઠી પેઢીએ બધું ભેગું થયું તો આવી અંતર્દ્રષ્ટિ હરિભક્તોને રહેતી, પણ આવા પ્રસંગો પરથી આપણને ખબર પડે કે આજે પણ એવા ભક્તો છે કે એવી સમજણ છે, જો સેવાની ચૂક થઈ ગઈ તો બહુ અંતરમાં બળતરા રહી જાય છે. નાગજી કાકા હતા આપણા સિસવાના, ગુજરાત એરવેઝવાળા, મૂર્તિ આફ્રિકાના, અને 1968માં સારંગપુરમાં યોગીજી મહારાજ કથા કરતા હતા, બધા સંતો હરિભક્તો તે વખતે બેઠેલા, અને પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે સભામાં આવી, નાગજી કાકાના ખભા ઉપર આમ ટપલી મારી કે જરા બહાર આવો ને, યોગીજી મહારાજની કથા ચાલુ હતી અને પ્રમુખ સ્વામી મહારાજે નાગજી કાકાને બહાર બોલાવ્યા. અને આ પ્રસંગ 1993માં આમ બધા પાર્ષદમાં હતા સંતો, અને સારંગપુરમાં બાપા જૂન મહિનામાં આખો મહિનો રોકાયેલા, ત્યારે નાગજી કાકા બાપાના આશીર્વાદ ચાલુ હતો અને એકદમ સભામાંથી ઊભા થઈ ધ્રુસ્કીને ધ્રુસ્કી રડવા માંડ્યા, અને સ્વામી પાછળ એમને શાંત રાખે કે નાના સ્વામી મને આજે પેલો પ્રસંગ કહેવા દો, મને આ મંતરમાં બળતરા થાય છે. બાપાના ચાલુ આશીર્વાદે એમણે બાપા પાસેથી માઇક લઈને નાગજી કાકા આ પ્રસંગ સારંગપુરની સભામાં કહેલો કે આવો પ્રસંગ થયેલો, અને મને પ્રમુખ સ્વામી મહારાજે બહાર બોલાવ્યો, અને બહાર બોલાવીને મને કહ્યું કે નાગજી કાકા આપણા એક હરિભક્ત છે, એમની દીકરીનું લગ્ન છે, એમને જરા અત્યારે આર્થિક તકલીફ છે, તો તમે 500 રૂપિયાની સેવા કરો તો એમને દીકરીનું લગ્ન બધું પૂરું થઈ જાય. તો નાગજી કાકા કે મેં કહ્યું કે વાંધો નહીં સ્વામી, આપ કહો છો તો હું સેવા કરું, પણ મને યોગી મહારાજ કેમ તો હું સેવા કરું. તો સ્વામી બોલ્યા કે આ તમને યોગી મહારાજ જ કહે છે એમ તમે સમજો, તમે આ સેવા કરી દો, અને એવું હશે તો આપણે એમને સભા પૂરી થાય પછી આપણે યોગી મહારાજને વાત કરી દેશું કે તમે 500 રૂપિયાની સેવા કરી છે અને યોગી મહારાજ આશીર્વાદ આપશે. તો એ નાગજી કાકા કે મેં કહ્યું કે સ્વામી બરોબર તમારી વાત, મને આપવા વાંધો નથી, પણ એકવાર મને યોગી મહારાજ કહે તો હું આપી દઈશ. બીજી વાર આવું બોલે એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમને શું કહ્યું કે વાંધો નહીં તમે બેસો સભામાં, આપણે છેલ્લે યોગી મહારાજને પૂછી લેશું. પછી કે હું અંદર જઈને બેઠો સભામાં બેઠો, અને પછી 10-1 મિનિટમાં યોગીજી મહારાજના આશીર્વાદ પૂરો થાય, વ્યક્તિગત દર્શન આવે ને થોડા 25 હરિભક્તો બેઠા હોય. અને તે વખતે નાગજી કાકા બિચારે ફેથફુલી યોગીજી મહારાજને પૂછ્યું પ્રામાણિકપણે કે બાપા મને પ્રમુખ સ્વામી બહાર બોલાવ્યો અમને સભા વખતે, મને કહ્યું કે આપણા એક હરિભક્તને જરૂર છે, એમના દીકરીનું લગ્ન છે, તો તમે 500 રૂપિયા આપો. 68 સાલની વાત. તો સ્વામી હું આપું સેવા કરી દઉં. એટલે યોગી માં કે લે ગુરુ મને કેમ પૂછવા આવ્યા, પ્રમુખ સ્વામી તો સંસ્થાના ધણી છે, એ સેવાનું કે એટલે મને પૂછવા નહીં આવવાનું, કરી જ નાખવાની, જાઓ ગુરુ જાઓ પ્રમુખ સ્વામીને રાજી કરી દો એમ કહીને કે મને મોકલો, એટલે કે હું દોડતો બહાર આવ્યો. જો રૂડાભાઈને સેવા ન કરવી એવું નહોતું બળદનું, એ બિચારા શ્રદ્ધાથી બળદ શોધતા હતા અને મહારાજને આપવા હતા, પણ ટાણું ચૂકાઈ ગયેલું એમ નાગજી કાકાને ટાણું ચૂકાઈ ગયું. બહાર જઈને પ્રમુખ સ્વામી મહારાજ બાકડા ઉપર બેઠા હતા,
કારણ કે સ્વામી પેલા 500 રૂપિયા લો આર્યા કોને આપવાના છે એમ કે કવરમાં નાખતા હતા. એટલે સ્વામી આમ ખાલી આમ સાહજી ટપલી મારી સાંકે નાખજી કા પેલી સેવા થઈ ગઈ અને એક બીજા હરિભક્ત આવ્યા એની પાસે મેં સેવાનું કહી દીધું, ફરી બીજી સેવા છે તમને કહેશું. પછી યોગીજી મારે કીધું સ્વામી આવું થઈ ગયું. યોગીજી મારે કે લે ગુરુ તમે ટાણું ચૂકી ગયા ને. એટલે પાછું યોગીજી મારે આવું બોલ્યા એટલે જે અંતરમાં બળતરા થઈ, અને કે એવી બળતરા અંતરમાં થઈને તે દિવસથી આજની સુધી આજે એ વાતને 25 વર્ષ થયા, હું તો દૂધનો દાઝેલો જેમ છાસ ફૂકી ફૂકીને પીવે એમ પ્રમુખ સ્વામી અત્યારે એક શબ્દ બોલે ને આમ ઝીલી લઉં છું ને સેવામાં ચૂક ન થાય ધ્યાન રાખું છું. પણ કે સ્વામી બળતરા પેલી મટતી નથી એમ કહીને પાછા ધ્રુસકે ધ્રુસકે સંતોની વચ્ચે રડવા માંડ્યા. નાગજી કાકા આ 93 સાલમાં જૂન મહિનાનો પ્રસંગ. સાંઈ પાસે નજીક બોલાવ્યા, આશીર્વાદ આપ્યા, સાંઈ કે તમારી બધી સેવા થઈ ગઈ, અમે રાજીજીએ અમને એ પ્રસંગની યાદ નથી, તમે શું કામ યાદ કરો છો. અને સ્વામી કે ક્યાં એવો મોટો પ્રસંગ બની ગયો છે અને ક્યાં તમારે એટલું બધું રાખવાની જરૂર છે. પછી સ્વામી પાસે છાતી ઉપર હાથ ફેર્યો ને આમ સાંઈ કે શાંતિથી કે ના બાપા અહીંયા હાથ ફેરો કે આ પ્રસંગની હજી સ્મૃતિ જતી નથી, આ પ્રસંગ મને ભૂલવાડી દો તમે નહીં તો મને બળતરા નહીં જાય. સ્વામી પાસે આમ છાતી પર હાથ ફેર્યો, સ્વામી કે મહારાજને પ્રાર્થના કરશું કે ફરી તમને યાદ ના આવે આ બધી વસ્તુ. પણ જો આવા હરિભક્તો કદાચ ચૂક તો થઈ જાય એની વાત એની ના નથી, પણ અંતરદ્રષ્ટિ રહે કે એવી સમજણ રહે કે મારાથી આ ચૂક થઈ ગઈ. તો આવા હરિભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા, આજે પણ આવા હરિભક્તો છે. અને આવી સેવા છે, આવું સમર્પણ છે અને આવી સમજણ છે એને લઈને હરિભક્તોના અંતરમાં કેફ અને આનંદ 24 કલાક વર્ત્યા કરે છે. શ્રીજી મહારાજના વખતમાં ગાંડલાના મૂડી ડોશી હતા, અને સમય એનો ધણી ધામમાં જતો હતો, ખાટલા ઉપર સૂતો સૂતો વિલાપ કરે કે તે તો શ્રીજી મહારાજની સેવા કરીને તારું કલ્યાણ થઈ ગયું, પણ હું નકામો આખી જિંદગી બીડીઓ ફૂકી ખાધી અને ચોરે બે ખાઈને ગપ્પા માર્યા કર્યા, તે મારું કલ્યાણ તો હવે નહીં થાય, હું તો નરકે જવાનો. ત્યારે મૂડી ડોશી વૃદ્ધ હરિભક્ત બાઈ અભણ એના ધણીને શું કહે છે કે તું શું વિલાપ કરસ અને તું શું શ્રીજી મહારાજના મહિમાને સમજો, આ હાથે કરીને મેં શ્રીજી મહારાજની સેવા કરીશ, મેં શ્રીજી મહારાજનો ચરણ સ્પર્શ કર્યો છે, આ હાથે કરીને મેં શ્રીજી મહારાજને રોટલા જમાડ્યા છે અને એ હાથના રોટલા તે ખાધા છે, માટે તારું કલ્યાણ તો થઈ જ ગયું છે, તને મનાતું નથી, તને પ્રતીતિ નથી. હવે એક વૃદ્ધ ગામડાની અભણ બાઈ એને કેટલી બધી પ્રાપ્તિનો આનંદ હશે, શાસ્ત્રનો એક શબ્દ નહીં જાણતી હોય, અભણ એટલે વાંચતા કંઈ નહીં આવડતું હોય. અને મેં નિત્યાનંદ સ્વામી જેવા સભા મંડપમાં કથા વાર્તા કરતા બે શ્લોક વચ્ચે બોલે એટલે લિંક તૂટી જાય કથાની, શું સમજણ પડે એમ. પણ અંતરમાં પ્રાપ્તિનો કેફ કે ઓહો શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા. તો જો આવી સમજણ સેવાને સમર્પણનો લાભ આ છે કે આવો આપણને કેફ 24 કલાક રહ્યા કરે. આજે પણ એવા હરિભક્તો છે કે અંતરમાં પ્રાપ્તિનો કેફ, ગમે તેવું દુઃખ આવીને ઉભું રહે એને અડે જ નહીં, 24 કલાક કેફ મારે. વિવેક સાગર સ્વામી કહે છે ને આ બધા હરિભક્તોની એક સ્પેશિયલ ફાઇલમ છે, સ્પેશિયલ કેટેગરી છે, અને વિવેક સાગર સ્વામી એમનું નામ પાડેલું છે વગર પીધે પીધેલા. આ બધા કેવા કહેવાય, વગર પીધે પીધેલા બધા. વીરચંદભાઈ મોદી છે, પછી આપણે પેલા મલાડમાં અમારા શંકરભાઈ છે પટેલ ગઢ વિસ્તારના, પછી ચિત્રંજન કાકા છે લંડન, આ બધા છે ને, અને પછી અરુણભાઈ છે આપણા, આ બધા 24 કલાક કેફમાં મહારાજ સ્વામી સ્વામી મહારાજ, ગમે તે પ્રસંગ બની જાય ને એનો કેફ ઉતરે જ નહીં, એનો આનંદ ઓછો થાય જ નહીં, ખરેખરું જીવમાં મને ગયું. પણ જો આ આનંદ અને આપણે થોડું થોડું થાય ને ઢીલા પડી જઈએ, થોડુંક થાય ને તાવ તો હજી ગામને પાદર વલસાડના ખૂણે ઊભો હોય ને ત્યાંથી અહીંથી ગાર દોડી જાય, એટલે આવું આપણને કેમ થતું હશે. આપણે સભા ભરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, આ કેમ વારે વારે આપણને આવું થાય છે, થાય તો દેહનો ભાવ છે. સત્સંગ એના માટે નથી, પ્રથમનું 70મું વચનામૃત, સત્સંગ કરવો તે કેવળ પોતાના જીવના કલ્યાણ માટે કરવો, પણ લૌકિક પદાર્થની અપેક્ષાએ સત્સંગ કરવો નહીં. તમે સત્સંગ કરો છો એટલે તમારો જુવાન દીકરો એક્સિડન્ટમાં ધામમાં ન જાય એવું નથી. અમારા સંતો જુવાનને કોઠારીઓ ધામમાં ગયા છે ને, આ સંતપ્રિય સ્વામી નડિયાદના કોઠારીઓ તમે ધામમાં ના ગયા એક્સિડન્ટમાં, સંતો ધામમાં જાય છે ને ત્યારે તમારો જુવાન દીકરો નહીં જાય. તમે કહો કે અમારે સત્સંગી ના જવો જોઈએ તો સાધુ નથી જતા, સાધુ જાય ત્યાં ના જાય, જાય એ તો ગમે તે નિમિત્ત છે, ગમે તે કારણ છે, ભગવાનને સંતે જેમ આપણું આયુષ્ય કરવું એમ કરે. તમે એમ કહો કે મારે તો સત્સંગ નિયમિત કરીએ છીએ અને દશાંશ વિશાંશ ધર્માદો નિયમિત આપીએ છીએ, ઉત્સવ સમય અમે સેવા કરીએ, એના તિથલનું મંદિર બંધાણું ત્યારે અમે આટલી સેવા કરી, પણ આરું ખબર નહીં કોઈ રીતે ધંધામાં મેળ નથી આવતો, દુકાન નથી ચાલતી, આવો પ્રશ્ન થાય છે. જો થાય તો હજી સત્સંગમાં કાચબ છે, આ બેને કોઈ સંબંધ જ નથી, પેલી સેવા કરીએ કલ્યાણ માટે છે અને આ તો સુડીનું દુઃખ કાંટે માટાડે છે, તારી દુકાન વેચી જવાની હતી, એમાંથી હજી ચાલે છે, તારા નામે જેટલું થારું રાખ,
આ સુડી નું કાંટે મટ્યું છે, પણ હરિભક્ત ને એવું છે, તમે જોજો બધાને થોડુંક દુઃખ આવે ને તરત સત્સંગ નો વિચાર પહેલો આવે. એક હરિભક્ત નો ફોન આવ્યો અમારી પર, એ કે સ્વામી હું દશાંશ વિશાંશ ધર્માદો બહુ નિયમિત કાઢું છું. મેં કીધું બહુ સારું, પણ કે દશાંશ વિશાંશ ધર્માદો મેં નિયમિત કાઢ્યો એટલે હવે મારી લક્ષ્મી શુદ્ધ થઈ ગઈ કહેવાય? મેં કહું હા શુદ્ધ થઈ ગઈ ને, મહારાજની આજ્ઞા પ્રમાણે તમે સેવા કરી, મારા હકની થઈ ગઈ કહેવાય? મેં કહું હા. ત્રણ વખત હા પાડી એમાં તો એને 303 ગોળી છોડી. મને કે તો પછી મારા ઘરે ચોરી કેમ થઈ? હા એ શર મારું હું ધર્માદો કાઢું છું, હવે બાકીની લક્ષ્મી હકની થઈ ગઈ, શુદ્ધ થઈ ગઈ, હવે ચોરી શું કામ થઈ? મેં કહું બસ આ બધું કર્યા પછી પણ તમારી સમજણ કેટલી છે એ ચેક કરવા માટે શ્રીજી મહારાજે ચોરને મોકલ્યો અને ચોરી કરાવી, કરતા હરતા તો એ જ છે. અને મહારાજે પ્રથમ 62 લખ્યું કે સત્સંગીને માથે કાળ કર્મ અને માયા એ ત્રણેય દુઃખ લાવવાને સમર્થ નથી. સત્સંગીને જે દુઃખ આવે છે ભગવાનને સંત જાતે મૂકે છે, પ્રથમ 61 પ્રમાણે કાં તો પરીક્ષા કરવા અને કાં તો પોતાની એની નિષ્ઠા ચકાસવા માટે કે આનું બધું બરોબર છે, છતાં એને દુઃખ મૂકવું એ કેવું વિચારે છે, કેવું સમજે છે, એ સત્સંગ એનો કેટલો ઓછો થઈ જાય છે ચેક કરવા માટે દુઃખ મૂકે. શ્રીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આપણો સત્સંગ ચેક કરવા માટે એક જ અસ્ત્ર અને શસ્ત્ર જે ગણો એક જ છે, શું? દુઃખ મૂકવું. એ દેહનું દુઃખ મૂકે, મનનું દુઃખ મૂકે, વ્યવહારનું મૂકે, કાં તો સત્સંગનું દુઃખ મૂકે. અને પછી એ બેઠા બેઠા જોવે કે જોવું કેમ ચાલે છે, એનું કેવું ભજન થાય છે, કેવી સેવા કરે છે, મંદિરમાં કેવું આવે છે, કેટલાના અવગુણ લે છે. પેપર નીકળી જાય ને ખબર નથી પડતી, હા ગમે ત્યારે પરીક્ષા થઈ જાય આ તો, પણ ભગવાનને સંત તો આવી રીતે પરીક્ષા કરી લે. તો આપણે જે પ્રસંગની વાત કરતા હતા, આવી રીતે ભગવાનને સંત આપણી પરીક્ષા કરી લે. તો પેલા હરિભક્તે પૂછ્યું કે કેમ? મેં કહ્યું આ રીતે આ ચેક કરવા માટે કે આવા શબ્દો તમારા મોઢામાંથી નીકળે છે. તો બહુ આમ નિષ્ઠા હોય ને હરિભક્ત થોડા રમૂજી તો કે સ્વામી હું ફેલ ને. મેં કહ્યું હવે એ તો તમારે વિચારવાનું, પણ જો આવું થઈ જાય આપણને હકનું, પણ જો કોઈ રીતે કરીને ગમે તેટલું દુઃખ આવે તો પણ પોતાની નિષ્ઠા આગી પાછી થાય નહીં. તો આવી પણ એક સમજણ અંતરમાં દ્રઢ છે. પણ આવી રીતે આપણે મૂળ પ્રસંગની વાત કરતા હતા, ગાણલાના મૂળી ડોશીની વાત કરતા હતા કે આવી સમજણ એને દ્રઢ રાખી અને પોતાના પ્રાપ્તિનો આવો કેફ, એટલે આપણે એ વાત પરથી ડાયવર્ટ થયેલા કે આવો કેફ હોય તો કોઈ પણ દુઃખ આવીને ઊભું રહે એના કેફ કોઈ દિવસ ઓછો થાય નહીં. તમે દરિયામાં ભરતી ચડી હોય અને તમે 10-10,000 લીટરના ટેન્કરો લઈને આવો તમારા અને 50-50 ટેન્કર ભરી જાઓ ભરતીમાંથી, તો દરિયાનું પાણી કેટલું ઓછું થાય? આમ દેખીતે નજરે ચડે કે આમાંથી તો 10-10,000 લીટરની 100 ટેન્કરો કોક ભરી ગયું પાણી, તો દરિયાનું પાણી ઓછું થાય? એમ જણે એકવાર આમ કેફ ચડી ગયો ને એને પછી કોઈ દુઃખ આવીને ઊભું જ ના રહે, એની ભરતીમાં ઓટ આવે જ નહીં કોઈ દિવસ. એવા ભક્તો એટલે ગાંડલાની મૂળી ડોશીના આવો કેફ. કાળાશ્રીના હીરા ભગત હતા, હવારના પોરમાં પોતે હરિજન હતા એટલે ચોક વાળવા માટે ગયા. વસંત પંચમીનો દિવસ હતો એટલે મુહૂર્ત વહેલું હતું, બધા મહાજનો વહેલી દુકાન ખોલી. ગુણાત્યાન સાહેબના વખતનો આ પ્રસંગ છે. તો બધાએ જોયું, અરે હીર્યા આ કપાળ ઉપર શું કર્યું? આમ કપાળમાં વાળ ઊંચા કરીને બતાવ્યું કે અમારા સ્વામિનારાયણ તિલક ચાંદનો. અહીંયા કે હરિજન એટલે તો તુકાર જ બોલાવે, તોછડી ભાષામાં બોલાવે. અરે હીર્યા તું ક્યાંથી ભગત થઈ ગયો? અરે કે મારા ઈશદેવ શ્રીજી મહારાજ મારા ગુણ મારા ગુરુ જુનાગઢના જોગી ગુણાતીતાનંદ. પેલા મહાજનો કે અલ્યા ભગત તો તારી જ્ઞાતિમાં કુદાર થતા હશે, ભગત તો નરસિંહ મહેતા હાચા કે એણે પેલો રાગ ગાયો તે ભગવાને સાક્ષાત પ્રગટ થઈને હાર નાખ્યો. ત્યારે આ કાળાશ્રી ગામના હીરા ભગત આમ તો નિમ્ન જ્ઞાતિના કહેવાય, મહાજનની સામે આમ આંખ ઊંચી થાય નહીં, બોલવાની તો વાત નહીં, 200 વર્ષ પહેલા મહાજનની સામે આંખ ઊંચી ના થાય, પણ અંતરમાં એક કેફ. તો ભગત કે મહાજન તમે મારા મા બાપ ખરા, પણ આ પ્રસંગે એક વાત કરવી છે. નરસિંહ મહેતાએ આખી રાત ગાણા ગાયા ત્યારે ભગવાનને ઉપરથી હાર લબડાયો, તે હાથો હાથ તો આપ્યો જ નથી, ઉપરથી લબડાયો. અને આ ભગત તો દર પૂનમે જુનાગઢ મંદિરે જાય છે ત્યારે મારા ગુરુ ગુણાત્યાન સ્વામી આમ હાથ મારા માથા ઉપર મૂકે છે, કેવો કેફ બોલો. તે આખી જિંદગી વાળ નહીં કપાયેલા, વાળ છૂટા કરે ને તો નીચે જમીન સુધી ઢસડાય એટલા વાળ લાંબા થઈ ગયેલા ભગતના. ઓકે ભગત આ વાળ આટલા લાંબા કર્યા? અરે કે આ માથા ઉપર જુનાગઢના જોગી ગુણાતીતે હાથ મૂક્યો છે, હવે ગાંજા મૂકવા દેતો હોઉં કે? બોલા એવો કેફ ચડી ગયેલો એને, હવે અજામને ના મૂકવા દઉં કે છે, જુનાગઢના જોગી હાથ મૂક્યો છે, આટલા લાંબા વાળ થઈ ગયેલા. આવા કેફ વાળા હરિભક્તો, એટલો બધો અંતરમાં કેફ. આજે પણ એવા હરિભક્તો છે આપણા ભગવાનજી ભાઈ માંડવિયા કેનેડાના, એમના દર્શન કરવા હોય તો બ્રહ્મ ઉપનિષદ પુસ્તકમાં ફોટો છે, પ્રમુખ સ્વામી મહારાજ અને વિવેક સાગર સ્વામી બંને પેલું માઉથપીસ બાંધેલું છે અને
ભગવાનજી ભાઈ માંડવિયાને હોસ્પિટલમાં જોવા માટે ગયા છે ને, એમણે પણ માઉથપીસ બાંધેલો છે, એમને લુકેમિયા હતું, બ્લડ કેન્સર, અને 88 કે 89 સાલમાં ધામમાં ગયા, 38 વર્ષની જ ઉંમરે. પણ અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત, નિયમ ધર્મ મેં વચ્ચુસ્ત, સત્સંગ મંડળના પ્રમુખ અને આખા ટોરન્ટોના ગુજરાતી સમાજના પણ પ્રમુખ. બહુ નાની ઉંમરે કેન્સર થયેલું અને હોસ્પિટલમાં 85 વર્ષ થઈ ગયા. એ કે બાપાને તમે ફોન કરો ને પત્ર લેખો. હરિભક્તે કહ્યું તો પણ બાપાને એક ફોન નહીં, પત્ર નહીં, કે જેમ સ્વામીની ઈચ્છા એમ મારો દેહ પડે, અને મારે અભક્ત નથી થવું, કે હું મારી બીમારી ટળે માંગુ મોટા પુરુષ પાસે તો મારું ભક્ત પણ લાજે, જેમ એમની ઈચ્છા હોય એમ મારો દેહ પડે, મને કોઈ અફસોસ જ નથી. હું તો અત્યારે અક્ષરધામમાં બેઠો છું અને દેહ પડે પછી પણ અક્ષરધામમાં. એ જ વખતે ઉત્તર ભારતના એક બહુ મોટા ધર્મગુરુએ ભગવાનજી ભાઈ માંડવિયા ઉપર પત્ર લખ્યો કે ગઈ સાલ અમે ત્યાં કથા કરવા માટે આવ્યા અને પારાયણનું આયોજન તમે કરેલું એની અમને સ્મૃતિ થાય છે. એક ફકરો લખ્યો અને બીજા ફકરામાં લખ્યું કે તમારા દુઃખ વિશે મેં જાણ્યું કે તમને બ્લડ કેન્સર છે અને તમારો દેહ પડશે, પણ મને મનમાં એમ વિચાર આવે છે કે તમે પ્રમુખ સ્વામી જેવા સાક્ષાત પુરુષની સેવા કરી તોય તમને 38 વર્ષની નાની ઉંમરે બ્લડ કેન્સર થઈ ગયું, તે મને તો એમ થાય છે કે તમે પ્રમુખ સ્વામી મહારાજ પાસે માંગો તો એ ઐશ્વર્ય વાપરે અને તમારું બ્લડ કેન્સર દૂર થઈ જાય. તમારા જે સંતાનો નાના છે, આ પત્ર આવ્યો. હવે આવા ટાણે આવો પત્ર આવે અથવા આવા શબ્દો સાંભળે ગમે તે માણસ આમ હલી જાય, હં, એને સત્સંગ વિશે સંશય થવા માંડે કે આડું વાત તો સાચી છે, મેં આટલી સેવા કરીને મારે જ આવું થયું. સત્સંગીઓના મૂળ પ્રશ્ન હોય છે, સંતો પાસે આવીને આ જ વાત કરે છે ને, સ્વામી અમે આટલું બધું કરીએ છીએ ને આવું કેમ થાય છે, પણ તું આટલું બધું કરસ ને એટલે ભગવાને નક્કી કર્યું કે તારે આને આ દેહ કલ્યાણની ઈચ્છા છે એટલે એમને આને આ દેહ જ કરાવું જ બધું, એટલે આને આ દેહ જ બધું ચોખ્ખા કરી નાખવા છે, ઘસી જ નાખવા છે. ભગવાનજી ભાઈએ પોતે પત્ર લખી શકતા નહોતા, અશક્ત થઈ ગયેલા. એમના પત્ની એમને કીધું કે હું લખાવું એમ તું પત્ર લખ. એમના પત્નીએ પત્ર લખ્યો, જે કેફનો પત્ર એમને લખ્યો છે આ તો ભગવાનનું કરું. એમના પત્નીને બુદ્ધિ સૂજી તો એ પત્રની ફોટોકોપી ઝેરોક્સ કઢાવી દીધી એમણે અને સત્સંગમાં આપણને પ્રાપ્ત થઈ. અને જે આપણું સત્સંગ પુસ્તક છે પિક્ટોરિયલ, એમાં છેલ્લેથી બીજા કે ત્રીજા પાના ઉપર એ ભગવાનજીભાઈનો પત્ર ધામમાં ગયાના 3 જ દિવસ પહેલાં જે લખેલો એ છાપેલો છે આપણે. એમાં એમણે પહેલાં ધર્મગુરુને લખ્યું કે તમારી લાગણીઓ મારા વિશે છે એ બદલ આપનો આભાર. પછી બીજા ફકરામાં લખ્યું કે તમે એમ કહો છો કે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની મેં સેવા કરીને અને મને નાની ઉંમરે આ કેન્સર થયું, તો કેન્સર તો દેહ પડવાનું એક નિમિત્ત છે અને ગમે ત્યારે દેહ પડે, આવરદા આવી રહી હોય અને કદાચ આવરદા ન આવી રહી હોય તોય મારા ગુરુ પ્રમુખ સ્વામી સમર્થ છે કે મને જ્યારે ધામમાં બેસાડવો હોય ને એમને નક્કી કર્યું ત્યારે મને ધામમાં બેસાડશે. પણ દેહ પડવાની રીત તો ગમે તે હોય, તમે લખ્યું કે મોટા ભક્ત છો અને તમને કેન્સર થયું, તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે રામકૃષ્ણ પરમહંસ તો પરમ ભક્ત હતા, એમને પણ કેન્સર થયેલું અને કેન્સરથી રામકૃષ્ણ પરમહંસનો દેહ પડેલો છે, તો મને પણ કેન્સર થાય જેવા મોટા ભક્તને થાય તો. એટલે નિમિત્ત તો ગમે તે ઊભું થાય દેહ પડવાનું, પણ હું તો અત્યારે અક્ષરધામમાં બેઠો છું અને દેહ પડશે પછી પણ હું અક્ષરધામમાં છું. આટલો કેફથી પત્ર લખ્યો. અને પછી છેલ્લો ફકરો એમણે લખ્યો છે જબરજસ્ત કેફમાં. એમણે લખ્યું કે આ દેહ કરીને, આ હાથે કરીને મેં પ્રમુખ સ્વામીના ચરણ સ્પર્શ કર્યા છે, આ આંખે કરીને મેં પ્રમુખ સ્વામીના દર્શન કર્યા છે, આ મસ્તક ઉપર પ્રમુખ સ્વામીએ ઘણી વખત હાથ મૂકીને આશીર્વાદ આપ્યા છે, આ જીભે કરીને મેં પ્રમુખ સ્વામીના ગુણગાન ગાયા છે, આ કાને કરીને મેં પ્રમુખ સ્વામીના ગુણગાન સાંભળ્યા છે, એમની કથા વાર્તા સાંભળી છે, માટે મારા શરીરનું એક એક અંગ પવિત્ર થઈ ગયેલું છે, એક એક અંગમાંથી બધા પાપ જતા રહ્યા છે, દેહમાં ભલે કેન્સર હોય પણ મારા જીવનું જન્મોજન્મનું કેન્સર પ્રમુખ સ્વામીએ ટાળી નાખ્યું છે. કેટલો કેફ, કેટલો બધો પ્રાપ્તિનો આનંદ. એ પત્ર જવા દીધો, પેલા ધર્મગુરુ આમ વાંચીને ધ્રુજી રહ્યા છે, આપણને તો ખબર નથી પણ એમ થઈ ગયું છે કે હો શું પ્રગટના બધા ભક્તો છે અને શું કેફ અંતરમાં. પણ જો જેમ ગાંડલાની મૂડી ડોશીએ એના પતિને કીધું કે આ દેહ કરીને મેં મહારાજની સેવા કરી છે કેફ, એમ ભગવાનજીભાઈએ પણ કીધું કે આ હાથે કરીને મેં પ્રમુખ સ્વામીની સેવા કરી છે માટે મારે તો પૂર્ણ કામ પણ છે. તો આવા ભક્તો થોડી થોડી વાતમાં ઢીલા નહીં પડી જવાનું, માઇક આંગલા જેમ રડવાનું નહીં, એ નહીં કરવા માંડવાનું, થોડોક તાવ આવે ને કે થોડોક ધંધામાં ખોટ જાય ને તો કે તરત તરત વાંસળી વાગવા માંડે, એવું નહીં. આવા ભક્તોના આખ્યાનો સાંભળીને આ શીખવાનું, બધાએ અમે વાતો કરીએ છીએ ને તમે સાંભળો છો, પણ તમારે ને અમારે બધાએ આ દ્રઢતા કરવાની કે આવો પ્રસંગ આવીને ઊભું રહે, આવું ટાણું ઊભું રહે ત્યારે સત્સંગમાં સ્થિર રહી શકીએ અને એ પ્રમાણે સમજણ રાખી શકીએ, એ મોટા પુરુષની કૃપા અને સામે આપણી ભક્તિ અને ભક્તપણું છે. પણ તૈયારી રાખજો, આ પ્રસંગો બધાના જીવનમાં બનવાના જ છે, આ હું કહું છું એટલે પાછા બી ના જતા, પણ ભગવાન અને સંત, કારણ કે તમે રોજ પૂજામાં પ્રાર્થના કરો કે સ્વામી
મહારાજ બસ આને આ દે, છેલ્લો જન્મ કરી નાખજો, અક્ષરધામમાં લઈ જજો. રોજ પ્રાર્થના સાંભળે અને એક દિવસ પછી નાસ્તો કરીને બેઠો અને શાંતિથી પગ ઉપર પગ ચડાવીને બેસે, લાવો તો વાલજીભાઈની ફાઇલ ખોલીએ. એટલે પછી ફાઇલ ખુલે સુપ્રીમ કોર્ટમાં, અને સુપ્રીમ કોર્ટમાં ફાઇલ ખુલે એટલે શું થાય રાજુભાઈ, શું થાય? સુપ્રીમ કોર્ટમાં ફાઇલ ખુલે એટલે નોટિસો આવવા માંડે કે નહીં? એટલે પછી પહેલી નોટિસ આવે શું થાય આસિદભાઈ, કે પેટ્રોલ પંપ ઉપર ઇન્કવાયરી આવી છે. એ શું સમજવાનું? રાજીપો સમજવાનો કે આ વ્યવહારમાંથી આસક્તિ તોડાવે છે. શાસ્ત્રી મારા સભામાં કથા કરતા હરિભક્ત કે સ્વામી છેલ્લો જન્મ કરી નાખજો, બ્રહ્મરૂપ કરી નાખજો, રાજી થજો. તો શાસ્ત્રીમાં એકદમ ભાવમાં આવી ગયા. શાસ્ત્રીમાં કે હું રાજી થયો એટલે ખબર શું શું થાય? ચોખ્ખા શબ્દ પૂછ્યું હા, કે હું રાજી થયો એટલે ખબર શું શું થાય? તો કે ના સ્વામી, કોને શું શું થાય? તો આને બીજાને અપેક્ષા હશે, કહેશે હમણાં બંગલો થઈ જાય, ગાડી થઈ જાય. શાસ્ત્રીમાં જે પહેલું ફાયર કર્યું છાતી ઉપર, પોઈન્ટ બ્લેન્ક રેન્જ ઉપર, કે રાજી થયો ને એટલે પહેલા તારું બૈરું મરે. સ્વામી ધ્રુજી ગયા. સાંકે ઉભો રે, હવે પછી વધારે રાજી થયો ને એટલે તારો ધંધો આગો પાછો થવા માંડે. અરે સ્વામી છાતી ફાટું ફાટું થઈ ગઈ. સાંકે એનથી વધારે રાજી થયો ને એટલે તારા દેહમાં રોગ આવે. હવે આને આપણે એમ થાય કે આ રાજીપો કહેવાય ભગવાનને સંતનો? બહુ સેવા ભક્તિ કરીને આવો રાજીપો? પણ દેહમાંથી આસક્તિ ટાળવી છે, લોકમાંથી આસક્તિ ટાળવી છે, સગાવાલામાંથી આસક્તિ ટાળવી છે. એટલે સામે કંઈક ખોટું કરવું પડે ને, કંઈક આમ દેહમાં અનાશક્તિ થયું, કંઈક ઊભું કરવું પડે ને, તો ટળે આસક્તિ. એમનામ તો ગુણાતીયન સ્વામી કહ્યું છે કે આ લોકમાં ને આ દેહમાં જો બધું સારું રહે ને તો આ જીવ આ લોકને આ દેહમાંથી ઉખડે એવો નથી. આટલી વાત કરીને ગુણાતીયન સ્વામી શું બોલ્યા છે એ સ્વામીની વાત વાંચજો. સ્વામીએ લખ્યું, માટે કોઈક પ્રકારનું દુઃખ ઊભું થાય એ પણ સારું છે. હવે આ કેવા શબ્દો બોલો, કોઈક પ્રકારનું દુઃખ ઊભું થાય ને એ પણ સારું છે, એને આસક્તિ ઓછી થશે. એટલે ભગવાનને સંત ઊભું કરે એટલે તૈયારી રાખવાની, સ્પિન બોલિંગ તો રમીએ પણ ફાસ્ટ એટેક શરૂ થાય, 95 miles per hour શરૂ થાય ત્યારે ઊભું રહેવાનું, પાછું ધ્રુજી નહીં જવાનું. પણ જો કહેવાનું શું, પ્રાર્થના કરતા રહેવાનું. ભગવાનને સંત કસોટી કરે ત્યારે વધારે પ્રાર્થના કરવી, એટલે એમની દયા વધે અને અંતરમાં એ દુઃખ ઝીલવાનું બળ મળી રહે. પણ પ્રથમના 61માં સિદ્ધિ મહારાજે લખ્યું, શું લખ્યું મહારાજ, કે જેમ જેમ ભગવાને ભક્તને દુઃખ આપતા જાય. કેવો શબ્દ લખ્યા છે, જેમ જેમ એ ભક્તને દુઃખ પડતું જાય એમ નહીં. હા જોજો મહારાજના શબ્દ, જેમ જેમ એ ભક્તને ભગવાન દુઃખ આપતા જાય, એનો મતલબ શું થયો, ભગવાન હાથે કરીને હળી કરે છે આપણી ભાષામાં. જેમ જેમ ભગવાને ભક્તને દુઃખ આપતા જાય અને જેમ જેમ એ ભક્ત ભક્તિ કરતો કરતો એ દુઃખને સહન કરતો જાય, એમ ભગવાન પણ એની ઉપર વધારે રાજી થતા જાય. અને પછી શું લખ્યું મહારાજે, મહારાજ કે પછી એ ભક્તની પ્રેમ ભક્તિ એ રૂપ ભક્તિ રૂપ દોરી એને કરીને ભગવાન બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ રહેતા નથી. પછી ભગવાનને પ્રમુખ સ્વામી આપણા બંધનમાં બંધાઈ જાય, પછી સંકલ્પ માત્ર પૂરા થઈ જાય. પણ એકવાર સંકલ્પ માત્ર તોડી નાખે, ભૂખાકાર નાખે એ તો. પણ જો આવી રીતે ભક્તોની આવી સમજણ રહી છે અને આપણે પણ એવી દ્રઢ સમજણ આવા પ્રસંગ કે ટાણું ઊભું થઈ જાય ત્યારે અંતરમાં દ્રઢ કરી રાખવી, તો આવી રીતે એવા ભક્તો શ્રીજી મહારાજના વખતમાં હતા. આજે પણ આવા ભક્તો છે. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ કે શ્રીજી મહારાજના વખતમાં પણ આવા ભક્તો હતા અને સત્સંગ પ્રચાર પ્રસાર માટે ખૂબ ધગસ રહેતી. આ મુદ્દો આપણે સ્પેસિફિકલી એટલે લીધો કે આપણે આ બધા પ્રસંગો સાંભળ્યા હોય, સત્સંગ કરીએ છીએ, પણ હજી આપણામાંથી કેટલાને ધગસ જાગે છે કે આ પાડોશી મારી પાસે 10 વર્ષથી મારી બાજુમાં રહે છે, આ 18 વર્ષથી મારી બાજુમાં રહે છે, પણ હારું કોઈ દાડો તમે એને મહારાજને સ્વામીની વાતો કરી, એ તમને આઈને પિક્ચરની વાત કરી ગયો, શાહરૂખ ખાનની વાત કરી ગયો, સચિન તેંડુલકરની વાત કરી ગયો, પછી મુશારફની વાતો કરી ગયો, શેરબજારની વાતો કરી ગયો, બધું કરી ગયો, પણ તમે તમારા પાડોશીને શ્રીજી મહારાજની પ્રમુખ સ્વામીની વાતો કરી કોઈ દાડો? એને પોકેટ કેલેન્ડર આપ્યું, એને 10 રૂપિયાનું વોલ કેલેન્ડર ભેટમાં આપ્યો? તો આ બધું વિચારવું પડે. સત્સંગની ધગસ પ્રચાર પ્રસારની એ દરેક હરિભક્તના અંતરમાં એક ઝીલ હોવી જોઈએ, એક તમન્ના હોવી જોઈએ, એક ખુમારી હોવી જોઈએ, એક મિશનરી ઝીલ, જે ક્રિશ્ચનો કહે છે ને એક મિશનરી ઝીલ હોવી જોઈએ કે મારા સગાવાલા છે કાશીદાસ મોટા શ્રીજી મહારાજને કે બેસો, તો કે ક્યાં જવું છે, કે મહારાજ આજુબાજુના 32 ગામોમાં મારા સગાવાલા રહે છે, બધે તમારી પધરામણી કરાવીને સત્સંગ કરાવો છે, એવી ધગસ. તો જો મહારાજના વખતમાં એવો ભક્તો હતા, આપણે પણ એવી ધગસ રાખવી જોઈએ. આપણે જેમ આગળ વાત કરીએ એમ ખિસ્સામાં 10-10 પોકેટ કેલેન્ડર રાખવાના જ, ગમે ત્યારે કામમાં આવે. પૈસા કેમ રાખો છો ખિસ્સામાં? 100, 200, 500, 1000 રૂપિયા કેમ રાખો છો? શેની માટે રાખો છો? ગમે ત્યારે કામમાં આવે. તો આ 10 પોકેટ કેલેન્ડર એટલા માટે રાખવાના, ગમે ત્યારે કામમાં આવે. કોઈ મુમુક્ષુ મળી ગયો, ગુણભાવી મળી ગયો, કોઈ કંઈક વાત કરી, ફટ કાઢીને આપણે દર્શન કરાવી દેવાય, ભેટમાં આપી દેવાય.
પણ એ જરા વિચાર આપણા અંતરમાં રહેવો જોઈએ. હવે આવો વિચાર રાખીને તમે કાલથી ફરજો, તમને કેટલાય બધા ઓફિસમાં મળશે, પાડોશમાં મળશે, સગાવાલા હશે, મિત્ર હશે. અરે તમારો જીગનજાર મિત્ર જોડે 5-10-15 વર્ષથી મિત્રતા હોય, આપણને